नमस्कार, सुप्रभात। FM 96.7 मेगाहर्ट्ज पर आपना रेडियो सेट पर आपे ट्यून करी छे विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू अहमदाबाद केन्द्र। आजे शनिवार आषाढ़ दिनांक 20 शक संवत 1948 तदनुसार तारीख 11 जुलाई सन 2026। અત્યારે સવારના 5:58:30 થઈ છે। અમારી આજની સભાના શુભારંભે વિવિધ ભારતી પરિવાર આપ સૌ શ્રોતાજનોનું હાર્દિક અભિવાદન કરે છે। સત્યની ગર્તમાં અને ક્ષણોના મેળામાં શ્વેત પ્રભાતનો ઉજાસ આપના જીવનમાં સ્ફૂર્તિ અને સદભાવનો સંચાર કરે તેવી મંગલમય શુભકામના

આપે ટ્યુન કરી છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. પ્રસારણના પ્રારંભે પ્રભાતનો ઉજાસ પાથરતો ભક્તિ સંગીતનો કાર્યક્રમ

હરી તારા અલૌકિક પ્રેમનું પ્રગટ્યું એક પ્રભાત, મારા અસ્તિત્વના ઓછવનું છે આ મોંઘેરું મૂલ્ય. વિસ્મિત ચિત્ત કરે વધામણા, અલૌકિક ઉગ્યો છે ઉજાસ, અણદિથેલું દીઠું અંતરે પ્રગટ્યો પુણ્યપ્રકાશ.

ભક્તિરસનું આ પ્રથમ સોપાન આપે સાંભળ્યું સમૂહ સ્વરમાં. રચનાકાર હતા આદિકવિ શ્રી નરસિંહ મહેતા.

અમી પરીખના સ્વરમાં આ હતી પ્રેમાનંદ સ્વામીની રચના. ઝૂકેલી ડાળીઓ પર કરે નર્તન નૂતન પર્ણ, પવન પણ કેવું મીઠડો મીઠું કરે છે સ્પર્શ અર્પણ. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતથી સજાવેલ અર્ચના કાર્યક્રમ.

પ્રભુ પધાર્યા મમ કેહજો, આનંદ વરસે મેહજો, ધરતી ભીતરની ભીગ ગઈ, અમુલખ પામ્યો નેહજો, સદગુરુ સંગ સુરત રહે, ભૂલી તનમન દેહજો.

નરસિંહ મહેતાની આ રચના આપે સાંભળી. સ્વર હતો દીપ્તિ દેસાઈનો. અર્ચના કાર્યક્રમના અંતમાં સાંભળીએ વિષ્ણુપ્રસાદ દવેના સ્વરમાં આ ભજન.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય એકાંકી. વક્તા શિરીષ પંચાલ.
1: હું એકાકી. ઈશ્વર જેવા ઈશ્વરને માટે એમ કહેવાયું કે સ એકાકી ન રમતે. કશાકની સાથે, કોઈકની સાથે સંવાદ કરવાની ઈચ્છા એ સ્વાભાવિક છે અને એ ઈચ્છા જીવ માત્રમાં છે. એકલા એકલા ન ગમે એટલે એક આખી સૃષ્ટિનું તે સર્જન કરે, પછી એ સૃષ્ટિ સાથે સંવાદ માંડે. બાળક પણ જ્યારે એકલું પડે છે ત્યારે એ પોતાની સાથે જ વાતો કરવા માંડે છે, રમવાના સાધનો સાથે પણ વાતો કરવા માંડે છે. પરંતુ મનુષ્ય પાસે જ્યારે ભાષા ન હતી ત્યારે તે શું કરતો હતો? તે નર્યો એકાકી હતો. એ ટાઢ તડકા વરસાદથી બચવા માટે ગુફામાં ભરાઈ જતો હશે, પણ પાછો એમાંથી બહાર આવતો હશે ને? ત્યારે ભાષા વિના આસપાસના જગત સાથે સંવાદ માણતો હશે. પ્રકૃતિના ભવ્ય ભયાનક સુંદર રૂપોને જોઈને એને અચરજ થતું હશે. પોતાની જાતને જોઈને કંઈક કંઈક થતું હશે અને સમજ પડે ન પડે તોય એ પોતાની આસપાસ એક સંસાર ઊભો કરે છે. ગુફામાં રહીને એકલો એકલો કંટાળ્યો હશે એટલે તેણે ગુફાની ભીંતો પર રેખાંકનો દોરવાની શરૂઆત કરી અને એમ કોઈક પ્રકારના સર્જન વડે તેણે પોતાના એકાકીપણાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આપણે સાંભળતા આવ્યા છીએ કે માનવી સામાજિક પ્રાણી છે. પ્રકૃતિએ એને જે વિશિષ્ટ શક્તિઓ આપી તેના વડે તેણે નાની મોટી સૃષ્ટિઓ ઊભી કરી અને છતાં આ બધી સૃષ્ટિઓની વચ્ચે રહીને ક્યારેક તો પ્રશ્ન થયો કે છે કો મારું અખિલ જગમાં? સંવેદનાની જ્ઞાનની અતિમાત્રા હોય ત્યારે કેટલીક વખત માનવી પોતાનો સમાન ધર્મ શોધી શકતો નથી. એને એમ લાગે છે કે આખું જગત જેની પાછળ ગાંડું બનીને દોટ મૂકતું હોય તેનું મારે ખાસ કશું કામ નથી, તે સંવાદ કરી શકતો નથી. પોતાને યોગ્ય પ્રતિભાવ ન મળતા તે અકળાઈ જાય છે, મૂંઝાઈ જાય છે. એ જો સર્જક હોય તો એને પ્રશ્ન થાય કે મેં આ સૃષ્ટિ આખરે કોના માટે ઊભી કરી? છેવટે હતાશ થઈને ભવભૂતિની જેમ બોલવાનો વારો આવે કે કાળ નિરવધિ છે અને ધરતી આટલી મોટી છે, કોઈને કોઈ સંવાદ કરનારો

0: ક્યારેક તો મળશે ને, એટલે પછી એકાકી થઈ ગયા હોઈએ ત્યારે પ્રતીક્ષા તો રહે છે કોઈના આવવાની. ક્યારેક આપણે પુરાકથાઓની દુનિયામાં ચાલ્યા જઈએ છીએ અને આપણી સામે કેટલા બધા વીર નાયકોને એકલા પડી ગયેલા જોઈએ છીએ. જેને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા તે કૃષ્ણ, અંતે તો પોતાની આંખો સામે થઈ રહેલા પોતાના કુલ સંહારને રોકી શક્યા ન હતા ત્યારે પીપળાના નીચે પગ પર પગ ચડાવીને બેઠેલા એ મહાપુરુષની સાથે કોણ હતું? જીવતા જીવત મહાપ્રસ્થાન કરવા માટે નીકળી પડેલા પાંડવો દ્રૌપદીની સાથે કોણ હતું? અને છેવટે જ્યારે યુધિષ્ઠિર એકલા રહ્યા ત્યારે આસપાસ નર્યા હિમ પર્વતો અને પાછળ પાછળ ચાલી આવેલો કૂતરો કોની સાથે સંવાદ કરવો? અયોધ્યાના રાજ સિંહાસન પર બેઠા પછી સીતા તો નથી, એના વિના સુરાતા રામની છબી કેવી કરુણ! પોતાના અંતરની વ્યથા કોને કહેવાની? તે રાજા રામ બન્યા પછી નર્યા એકાકી જ પડી ગયા હતા ને? આવા એકાકી નાયકોને આપણી આસપાસ જોઈને આપણે ઘડીભર આશ્વાસન લઈએ કે જો આ બધા સાવ એકલા પડી ગયા હતા તો આ નર્યા સ્વાર્થી અહંકારી ભૌતિકવાદી લોકોની વચ્ચે આપણે એકલા પડી જઈએ એની વળી કઈ નવાઈ? અને છતાં એ ગમે તેવો હોય આપણો લોક છે, આપણો સમાજ છે, એની સાથે જ સુખે દુઃખે પણ રહેવાનું છે. આપણે કોઈની સાથે સંવાદ કર્યા.
1: આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. વિષય હતો એકાકી. વક્તા હતા શિરીષ પંચાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આઈએ સુને શ્રી રામચરિતમાનસ ગાન ભાગ 246.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પૂરગ્રસ્ત સુરતના 2500 પરિવારોને કેસડોલ્સની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યના 3 દિવસના પ્રવાસે. રાજ્યના જીએસટી વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6,54,00,000ની કરચોરી ઝડપી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ T20 મેચ. સમાચાર વિગતવાર. ભારે વરસાદ અને પૂરની આપત્તિની પરિસ્થિતિમાં સુરત અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોના 9,100 પરિવારોનો સર્વે હાથ ધરાયો હતો અને ભોગ બનેલા પરિવારોને કેસડોલ્સ ચૂકવવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરના અંદાજે 9,100 જેટલા પરિવારોનો ડોર ટુ ડોર સર્વે પૂર્ણ કરી 800થી વધુ અસરગ્રસ્ત પરિવારોને 6,800 લેખે ઘરવખરી અને કેસડોલ તેમને રૂબરૂમાં આપી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ પરિવારોને પણ આ સહાય પહોંચાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરી દેવાઈ છે. પૂરના પાણી ઓસર્યા પછીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરીમાં સુરત જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકા અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે 6 તાલુકામાં 50 ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 2500 પરિવારોને 1.50 કરોડ રૂપિયાની સહાય કેસમાં ચૂકવવામાં આવી છે.
1: જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં કેસડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને કેસડોલની સાથે સાથે જ્યાં આ રીતે પાણી ભરાઈ ગયા અને ઘરવખરી નુકસાન થયું છે ત્યાં ઘરવખરીની પણ સહાય આપણે શરૂ કરી દીધી છે અને આ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને તેમને ઘરવખરી અને કેસડોલની સહાય ચૂકવવામાં આવી છે. તો લગભગ અત્યાર સુધીમાં 2500 જેટલા ફેમિલીને 1.5 કરોડથી પણ વધારેની સહાય કેશની અંદર અત્યારે ચૂકવી દેવામાં આવી છે. હજુ પણ ફિલ્ડ
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેર સભાને સંબોધશે. શિશાત હલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શિશા અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. તો સોમવારે 13 તારીખે શિશા ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે

0: પ્રત્યોદયગામમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત શાકભાજી બજારના લોકાર્પણ અને અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. છેવટે અમદાવાદના શાહીબાગ અતિથિગૃહ ખાતે શ્રી શાહ વિવિધ બેઠકો યોજશે. પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે બોટાદની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા એઆરટીઓ ઉપવનના નામે 151 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત બોટાદ જિલ્લા કલેક્ટર એચએમ વોરાએ જણાવ્યું કે પર્યાવરણનું જતન એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે.
1: બોટાદ એઆરટીઓ કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ

0: પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત બોટાદ જિલ્લા કલેક્ટર એચએમ વોરાએ જણાવ્યું કે પર્યાવરણનું જતન એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે.
1: બોટાદ એઆરટીઓ કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે કુલ 151 જેટલા જુદા જુદા વૃક્ષોનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સતત હરિયાળી થાય, ઓક્સિજનની માત્રા વધે અને ક્લીન બોટાદ, ગ્રીન બોટાદના સૂત્રને ચરિતાર્થ કરવા માટે એઆરટીઓ કચેરી એમના સ્ટાફે ખૂબ સારી મહેનત કરી છે. વૃક્ષો ઉછેરવા જ કે ઉગાડવા જ એ મતલબ નથી, પણ 100% સર્વે થાય એવા પ્રયત્નપૂર્વક ખાસ કરીને એનું જતન માટેનું પ્લાનિંગ પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે.
0: વન વિભાગ દ્વારા નાગરિકો માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. નાગરિકો હવે માત્ર એક મિસ કોલ અથવા વોટ્સએપ પર હાઈ લખી પોતાના નજીકની સરકારી નર્સરીની વિગતો આંગળીના ટેરવે મેળવી શકશે. રાજ્યને હરળ બનાવવાના ઉદ્દેશથી વન વિભાગ દ્વારા 8320002000 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. આ ડિજિટલ સિસ્ટમ થકી નાગરિકોને એક SMSમાં લિંક મળશે, જેના પર ક્લિક કરતા જ સંબંધિત વિસ્તારની નર્સરીનું ચોક્કસ ગુગલ મેપ લોકેશન, સંપર્ક વિગતો અને વન અધિકારીઓની માહિતી સ્ક્રીન પર ઉપલબ્ધ થશે. નાગરિકો સરકારી નર્સરીમાંથી નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોપાઓ મેળવી શકે છે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા વન્યજીવોના સંરક્ષણ અને રેસ્ક્યુ કામગીરી માટે 24 કલાક કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ સક્રિય કરવામાં આવ્યો છે, જેના પર નાગરિકો વન્યજીવ ઇમરજન્સી કે અન્ય ફરિયાદો અંગે કોઈપણ સમયે સંપર્ક કરી સહયોગ મેળવી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. ગુજરાત સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા રાજ્યમાં કરચોરી કરનાર તત્વો સામે કરાયેલી કાર્યવાહી અંતર્ગત 6.54 કરોડની કરચોરી ઝડપી પાડી છે. રાજ્ય કરવેરા વિભાગે પાન મસાલા, બીડી, સિગરેટ, સોપારી અને ચૂનાનો વેપારી સામે કાર્યવાહી હાથ ધરી હતી. SGHC વિભાગ દ્વારા અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવડા ખાતે આવેલા 27 કરદાતાઓના કુલ 41 સ્થળોએ દરોડા પાડી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએ બિલ વિના તથા હિસાબમાં નોંધ કર્યા વિના મોટા પ્રમાણમાં માલનું વેચાણ કરવામાં આવતું હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન બહાર આવેલા સ્ટોક તફાવત, બિન હિસાબી વેચાણ અને અન્ય ગેરરીતિઓના આધારે પ્રાથમિક તબક્કે આશરે 6.54 કરોડની કરચોરી પકડાતા વેરાની વસૂલાત તથા જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરમના કેસ જોવા મળતા અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં સર્વેની કામગીરી તેમજ દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી આશીષ ખાંટે જણાવ્યું હતું.
2: સાબરકાંઠા અને જે દાહોદમાં કેસ નોંધાયા છે એના અનુસંધાને તમામ તાલુકામાં ડસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તકેદારી રૂપે જો કહેવા જઈએ તો જેના કાચાગરો છે ત્યાં તિરાડોને તિરાઈ પૂરી દે, જરૂર પડે તો આજુબાજુ દવાનો છંટકાવ બી કરે, જેનાથી શું થાય છે કે સેન્ડફ્લાય મરી જાય છે અને આ છોકરાઓને બાઇટ થવાના કેસ બી ઘટવા લાગે છે. 0-14 સુધીના બાળકો માટે આપણે સર્વે ચાલુ કરેલો છે. જો આવા કોઈ બાળકો શંકાસ્પદ મળે છે તો તાત્કાલિક ધોરણે હાયર સેન્ટર રિફર કરવા માટે બી આપણે સૂચના આપેલી છે.
0: દરમિયાન મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાછડી ગામ ખાતે ચાંદીપુરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ કેસ નોંધાયા બાદ જિલ્લા રોગચાળા અટકાયતી ટીમ, તાલુકા આરોગ્ય વિભાગ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સઘન સર્વેલન્સ અને રોગ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે વિશ્વ વસ્તી દિવસ છે. યુવા વસ્તીને ડેમોગ્રાફિક ડિવિડન્ડમાં તબદીલ કરી ગુજરાત મોડેલ સ્ટેટ બન્યું છે. સાંભળીએ એક અહેવાલ.
3: આજે 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવાશે ત્યારે ગુજરાત યુવા વસ્તીને ડેમોગ્રાફિક ડિવિડન્ડમાં બદલતું મોડલ સ્ટેટ બન્યું છે. સત્તાવાર યાદી મુજબ તાજેતરમાં જાહેર કરાયેલી વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ આ દિશામાં રાજ્યના યુવાનો માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. આ નીતિનો મુખ્ય સ્તંભ કૌશલ્ય વિકાસ અને રોજગારીનો છે. નીતિ અંતર્ગત રાજ્ય સરકારે આગામી સમયમાં ગુણવત્તાયુક્ત રોજગારીની તકનું સર્જન કરવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. નવી નીતિ યુવાનોને માત્ર નોકરી શોધનારા જ નહીં પણ નોકરી આપનારા બનવાની પ્રેરણા આપે છે. વસ્તી દિવસે વસ્તી એ બોજ નહીં, પણ જો તેને યોગ્ય કૌશલ્ય અને સાનુકૂળ નીતિઓનું પીઠબળ મળે તો તે દેશને વિકસિત ભારત 2047 તરફ દોરી જતી સૌથી મોટી શક્તિ બની શકે છે તે રાજ્ય સરકારે સાબિત કર્યું છે. ચૈતાલી જોશી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને

0: પ્રવાસ 5.0 અંતર્ગત ભારત પ્રવાસ પુરસ્કાર 2026 સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જાહેર પરિવહન ક્ષેત્રમાં સેવા, સલામતી, નવીનતા, ટેકનોલોજી અને શ્રેષ્ઠ વ્યવસ્થાપનમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓને ભારત પ્રવાસ એવોર્ડ 2026 અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલે દેશભરમાંથી આવેલા બસ અને કાર ઓપરેટરોને સંબોધતા જણાવ્યું હતું કે પરિવહન સેવાઓ દેશને એકતાના સૂત્રમાં બાંધવાનું અને પ્રગતિને ગતિ આપવાનું કાર્ય કરે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે સાઉથમ્પટન ખાતે 5 મેચની શ્રેણીની અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. શ્રેણીમાં 3-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારત 3-0થી આ શ્રેણી ગુમાવી ચૂક્યું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂરગ્રસ્ત સુરતના 2500 પરિવારોને કેશ ડોલ્સની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યના 3 દિવસના પ્રવાસે. રાજ્ય GST વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6,54,00,000ની કરચોરી ઝડપી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ T20 મેચ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આઈએફ સુનતે હૈ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત કા શેષ ભાગ.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7 વાગીને 45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્ર ગિરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે. અને મહિલા ક્રિકેટ ટેસ્ટના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ રમશે. ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા. સમાચાર વિગતવાર. ભારત અને ન્યૂઝીલેન્ડે આજે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપનને આવરી લેતા 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ બેઠક દરમિયાન વેપાર, વાણિજ્ય, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. વાટાઘાટો અગાઉ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે
1: 40 સાલ કે બાદ ભારત કે પ્રધાનમંત્રી કા ન્યૂઝીલેન્ડ આના હુઆ હૈ ઓર એક પ્રકાર સે આપકી આર્થિક રાજધાની મેં કાર્યક્રમ બના કરકે ભારત ઓર ન્યૂઝીલેન્ડ કે સંબંધો કો એક નઈ તાકત દેને કા એક અવસર પેદા કિયા હૈ. મેં આપકા બહોત બહોત આભારી હું. યે હમારે સંબંધો મેં એક ઐતિહાસિક પડાવ હૈ જો હમારે સંબંધો કે નઈ ઉર્જા હમારી મિત્રતા કે નઈ સંકલ્પ કો.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સહિયારા લોકશાહી મૂલ્યો અને દરિયાઈ હિતોના આધારે બંને દેશો ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી અને કહ્યું હતું કે તે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. અગાઉ પ્રધાનમંત્રી મોદીનું ગવર્મેન્ટ હાઉસ ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આજે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે અને ઉદ્યોગ તથા રમતગમતની અગ્રણી વ્યક્તિઓને મળશે. ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાની સફળ મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી ગઈકાલે તેમના 3 દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા. 4 દાયકામાં ભારતીય પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પહેલી મુલાકાત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શ્રી શાહે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે બંદર સુરક્ષા બ્યુરોની સ્થાપનામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે બંદર સુરક્ષા ફક્ત લાયસન્સ પ્રાપ્ત ખાનગી સુરક્ષા એજન્સીઓને સોંપવી જોઈએ અને ફક્ત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા તાલીમ પામેલા કર્મચારીઓને જ તૈનાત કરવા જોઈએ. તેમણે નિર્દેશ આપ્યો હતો કે

0: બંદર સુરક્ષા તાલીમ સંસ્થામાં તાલીમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે. શ્રી શાહે મત્સ્ય વિભાગના અધિકારીઓ સાથે માછીમારી બંદરો અને માછીમારી ઉતરાણ કેન્દ્રો માટેની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે બિહારની એક દિવસની મુલાકાતે ગયાજી જશે. મુલાકાત દરમિયાન તેઓ બિહાર જાહેર વહીવટ અને ગ્રામીણ વિકાસ સંસ્થા ખાતે બિહાર વિધાનસભાના સભ્યો માટેના તાલીમ કાર્યક્રમના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે અને આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહીને જાહેરસભાને સંબોધશે. શ્રી શાહ થલતેજ સરખેજ અને સ્ટેડિયમ વર્લ્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. સોમવારે 13 તારીખે શ્રી શાહ ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નાગપુરમાં બ્રિક્સ પરિવહન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. આ 2 દિવસીય બેઠક ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ વિષય સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ હેઠળ આયોજિત કરવામાં આવી રહી છે. આ બેઠક બ્રિક્સ પરિવહન કાર્યકારી જૂથની બેઠકના સમાપન બાદ યોજાઈ છે, જ્યાં સભ્ય દેશોના પ્રતિનિધિઓએ એક સામાન્ય પરિવહન કાર્યસૂચિ પર ચર્ચા કરી હતી. રશિયા અને બ્રાઝિલ દ્વારા આયોજિત અગાઉની બેઠકો બાદ આ બેઠકનો હેતુ પરિવહન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ભારતીય નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગીરી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ થશે. આ ભારતની સંરક્ષણ સ્વનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે. સમારોહ પહેલા નૌકાદળના કર્મચારીઓને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે
1: हमारे विशाल एक प्रसिद्ध इकोनॉमिक जोन है, हमारी आईलैंड टेरिटरीज है और यह जो रीजन है वह आज पहले से कहीं अधिक कॉम्प्लेक्स और अधिक चैलेंजिंग होता जा रहा है और इस रीजन में एक्स्ट्रा रीजनल पावर्स की प्रेजेंस और एक्टिविटी लगातार बढ़ रही है. इस स्वयं आप प्रत्यक्ष अपनी आंखों से देख रहे हैं.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તાજેતરના તણાવમાં વધારો થયો હોવા છતાં અમેરિકા અને ઈરાન વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા છે, પરંતુ ગયા મહિને થયેલ યુદ્ધ વિરામ સમાપ્ત કરાયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઈરાને વાટાઘાટો ચાલુ રાખવા વિનંતી કરી છે અને અમેરિકા આ માટે સહમત થયું છે. અમેરિકાએ હર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા બંધ કરવા માટે ઈરાન પાસે માંગ તીવ્ર બનાવી છે. આ હુમલાને કારણે તણાવ વધવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. કોલસા મંત્રાલયે વાણિજ્યિક કોલસા બ્લોકની હરાજીના 15મા રાઉન્ડ અને 13 અને 14મા રાઉન્ડના બીજા પ્રયાસ માટે મળેલી બીડ ખોલી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 23 કોલસા બ્લોક્સમાંથી 8 માટે કુલ 21 બીડ પ્રાપ્ત થઈ છે. મંત્રાલયે માહિતી આપી હતી કે હરાજી પ્રક્રિયામાં 16 કંપનીઓએ ભાગ લીધો હતો. લંડનના લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી પ્રથમ મહિલા ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડ ગઈકાલના પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ રમશે. ગઈકાલની રમતના અંતે માયા બાઉચિયર 17 અને હીથર નાઇટ 1 રન સાથે રમતમાં છે. આ અગાઉ ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા હતા. સ્મૃતિ માંધાનાએ 83 રન, કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી હતી. ફિફા વિશ્વકપમાં સ્પેને બેલ્જિયમને 2-1થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે, તો અગાઉ ફ્રાન્સે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં નોર્વેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે અને ચોથી ક્વાર્ટર ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના આવતીકાલે સ્વિટ્ઝર્લેન્ડ સામે ટકરાશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન

0: બિહાર, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે 5 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના અખબારોમાં અલગ અલગ સમાચારોને મુખ્ય મથાળામાં સમાવેશ કરાયો છે. સંદેશનું મુખ્ય મથાળું છે ઇઝરાયલનો દાવો, ટ્રમ્પની હત્યાનું ઈરાનનું કાવતરું. ગુજરાત સમાચારની હેડલાઇન છે દેશમાં 10 વર્ષમાં 94,000 સરકારી સ્કૂલોને તાળા. નવગુજરાત સમય લખે છે પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલન, પૂર્વોત્તરમાં પૂર, 5ના મોત. આ ઉપરાંત ઈરાન સાથે યુદ્ધ વિરામ ખતમ, વાટાઘાટો ચાલુ, રામ મંદિરમાં પહેલીવાર સીઈઓ પોસ્ટ વહીવટી નાણાકીય જવાબદારી સંભાળશે, અમરનાથ શિવલિંગ સંપૂર્ણ ઓગણી ગયું, એક દેશ એક ચૂંટણી 2029થી લાગુ થઈ શકશે જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે. અને મહિલા ક્રિકેટ ટેસ્ટના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ રમશે. ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

ध्वनि तरंगोनी लहरों पर आपे ट्यून करी छे 96.7 FM विविध भारती। विविध भारती ना कार्यक्रमों छे 96.7 FM ना चाहको माटे। प्रस्तुत छे जरोखा, अमारा आजे प्रसारित थनारा मुख्य कार्यक्रमों नी रूपरेखा। ફિલ્મી ગીતોની ત્રિવેણી રજૂ કરીશું બરાબર 8:15 ચિત્રલોકનો સમય રહેશે 8:30 આજ કે ફનકાર આ કાર્યક્રમ પ્રસારિત કરીશું 9:30 ગુજરાતી ગીતોની સફર આપ માણી શકો છો બરાબર 10:02 કાર્યક્રમ છે ગુજરાતી ગીતોનો ડાન્સ અને મસ્તી ભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ સવારે 10:30

બરાબર 11 વાગીને 2 મિનિટે થીમ બેઝ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલસે, જેમાં આજે વરસાદને પોકારતા ગીતો. 11 વાગીને 30 મિનિટે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. યાદો કી મહેફિલ બપોરે 12 વાગીને 5 મિનિટે, 1 વાગે સુરીલા સફર, બપોરે 2 વાગે ફિલ્મી ગીતોની ત્રિવેણી, 2:35 મિનિટે ગુજરાતી ગીતો અંતર્ગત આપ માણી શકો છો સુગમ સંગીત. 3 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ મન ચાહે ગીતનો, અને 3:30 મિનિટે નાટ્ય તરંગ. બપોરે 4 વાગે પિટારા અંતર્ગત ગીતો ભરી કહાની, 5 વાગે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ, ગુજરાતી ગીતો આપ માણશો 5:30 મિનિટે કાર્યક્રમ સુરીલી સાંજ અંતર્ગત, અને ત્યારબાદ 6-7 વાગ્યા સુધી સુરીલા સફર.

વિશેષ જયમાલા રજૂ કરીશું સાંજે 7 વાગે. દૈનિક કાર્યક્રમ હવામહેલ રાત્રિના 8 વાગે. 8:20 ચિત્રલોક કાર્યક્રમ. ફિલ્મ સંગીત બરાબર 9:30. એના પહેલા બરાબર 9 વાગે કાર્યક્રમ આપ કે લીએ. 10 વાગે ઉદ્ઘોષકો દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ છાયાગીત અને 10:30 અમારા આજની પ્રસારણની અંતિમ ભેટ કાર્યક્રમ ઢલતી જાય રાત. આ ઉપરાંત દેશ અને દુનિયાની ખબરોથી આપને માહિતગાર કરીશું સ્થાનિક ગુજરાતીમાં સમાચાર તેમજ દિલ્હીથી પ્રસારિત હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર દ્વારા. જ્યાં પણ રહો રહો ખુશ, રહો આબાદ અને સાંભળતા રહો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી 96.7 FM.

0: કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદમાં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
1: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહે હો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
2: સમજ ગયા.
3: अपने देश में बढ़ रही है यूरिन की समस्या. लोग परेशान हैं प्रोस्टेट की बीमारी से. जरूरी है सजगता और सचेत रहना.
4: प्रोस्टेट बढ़ना नेचुरल है और जब ये प्रोस्टेट की ग्रंथि यूरिनरी ट्रैक में रुकावट करती है या उसके कारण कोई कॉम्प्लिकेशंस होते हैं या वहां कभी कभी कैंसर के चेंजेस होते हैं, तभी ही इस प्रोस्टेट के प्रॉब्लम को ट्रीट करना जरूरी रहता है.
3: यूरोलॉजिस्ट डॉक्टर उमेश ओझा चर्चा करेंगे प्रोस्टेट और यूरिन से जुड़ी तमाम बीमारियों पर. तो सुनिए सेहतनामा 13 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर.
5: थोड़ी ही देर में आप सुनेंगे.

0: मिल
1: एक और आ
0: गया
1: गई।
0: एक और आ गया।
2: कहाँ जल्दी है बुलबुल, कोई और भी कर्जेदार लग गया तेरे पीछे क्या?
3: अरे ललन मियां आप काट देना रास्ता, अब मेरा काम नहीं होगा।
4: दास्तान सई परांजपे की, उजाले उनकी यादों के। 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर।
5: सुनिए
4: कार्यक्रम जारी रहेगा इस अंतराल के बाद।
6: ऑल इंडिया रेडियो ની ચેનલો ને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો। ઓલ ઇન્ડિયા રેડિયો ની વેબસાઈટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયો ની 8 ચેનલ્સ નું જીવંત પ્રસારણ સાંભળી શકો છો। આ ચેનલો છે AIR ની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ। ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે। એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે। એઆઈઆરની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે। જાહેરાત પૂરી થઈ।

ધ્વનિ તરંગોની લહેરો પર આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી આકાશવાણીનું. આ અમદાવાદ કેન્દ્ર છે. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 10 થવા જાય છે. થોડી જ વારમાં સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે

0: દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે બિહારની એક દિવસની મુલાકાતે ગયાજી જશે. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્થિલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્ર ગિરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નાગપુરમાં બ્રિક્સ પરિવહન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તાજેતરના તણાવમાં વધારો થયો હોવા છતાં અમેરિકા અને ઈરાન વાટાઘાટો ચાલુ રાખવા સંમત, પરંતુ ગયા મહિને થયેલ યુદ્ધ વિરામ સમાપ્ત કરાયો. નાઇજીરિયામાં સુરક્ષા એજન્સીઓએ લગભગ 2 મહિના પહેલાં અપહરણ કરાયેલા શિક્ષકો અને શાળાના બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા. વેનેઝુએલામાં ગયા મહિને આવેલા 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 4000ને પાર. પૂરગ્રસ્ત સુરતના 2500 પરિવારોને કેશ ડોલની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી. ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ભારત પ્રવાસ પુરસ્કાર 2026 એનાયત કરાયા. રાજ્ય જીએસટી વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6,54,00,000ની કરચોરી ઝડપી. અને મહિલા ક્રિકેટ ટેસ્ટમાં ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
3: દોસ્તો, આપના રેડિયો સેટ પર આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી. આપે ટ્યુન કર્યું છે 96.7 FM. સવારના 10:03 થઈ છે અને સમય છે ગુજરાતી ગીતોના કાર્યક્રમનો. તરસથી પળો અને વરસવાની વાટની આશા છે સૌને. ગીત સંગીતના સથવારે આ સફર પણ યાદગાર બની જશે વિવિધ ભારતીને સંગ.

કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ ઉષા મંગેશકર, ભૂપેન્દ્ર અને આનંદરાજ આનંદનો સ્વર હતો. સંગીતકાર રણજીત રાજ અને ગીતકાર રણજીત. ફિલ્મ હતી ચંદન ચહવાળી. દોસ્તો, સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો, પરંતુ દુનિયામાં સૌને ઓછી મહેનતે વધુ લાભ મેળવવાની વૃત્તિ માણસને હંમેશા ખોટા રસ્તે લઈ જાય છે. પરંતુ ખોટા રસ્તે કમાયેલ ઇજ્જત કે પૈસો લાંબો સમય ટકી શકતા નથી, તે પણ એટલી સત્ય હકીકત છે. વિવિધ ભારતી પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

ચુંદડી ચોખા. આ ફિલ્મમાં સ્વર હતો લતા મંગેશકર અને સાથીદારોનો, ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસ. મિત્રો, આજે છે 11 જુલાઈ, વિશ્વ વસ્તી દિવસ. દર વર્ષે 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સતત વધતી જતી વસ્તી આ વિશ્વ માટે, તેના વિકાસ માટે કઈ રીતે બાધક બને છે તે માટે જનજાગૃતિ રૂપે વસ્તી નિયંત્રણના લાભ સમજાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી 96.7 FM પર ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

જન્મ જન્મના સાથી આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સ્વર હતો મોહમ્મદ રફી, ઉષા મંગેશકર અને સાથીદારોનો. ગીતના શબ્દ લખ્યા મેહુલ કુમારે અને સંગીત નિર્દેશન કર્યું બપ્પી લહેરીએ. કોઈને વિસારી જવું કે કોઈને વિસારી પાડી દેવું એ સહજ નથી હોતું. હૃદય વ્યાકુળ, મન વ્યાકુળ અને પાંપણ તરબતર બને ત્યારે સમજાય કે કોઈને ભૂલી જવું કેટલું વસમું હોય.

0: આપ હમણાં સાંભળી રહ્યા હતા ખોરડાની ખાનદાની ફિલ્મનું ગીત. સ્વર હતો આશા ભોંસલે અને સાથીદારોનો. ગીતના શબ્દ લખ્યા અને સંગીત આપ્યું અવિનાશ વ્યાસે. કાર્યક્રમમાં એક નાનકડો વિરામ અને ત્યારબાદ ફરીથી મુલાકાત ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
3: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
1: હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

આંસુની અજબ દુનિયામાં ડૂબવું કે પછી તરવું એ સહેલું નથી. આ વહેણ તો કોઈને તારે છે ને કોઈને ડૂબાડે છે. એક નાનકડા વિરામ બાદ જોબનિયો ઝૂલશે વિવિધ ભારતી પર.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કરિયાવર ફિલ્મનું ગીત. સ્વર હતો ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર અને સાથીદારોનો, સંગીતકાર સુરેશ કુમાર, ગીતકાર ધીરજ વોરા. આ સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું. આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન, વિવિધ ભારતી 96.7 FM.
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષા

0: તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. એનઆઈપીપી હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી.
2: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી. આપે ટ્યુન કર્યું છે 96.7 FM. દોસ્તો, જ્યાં મીઠી મસ્તી છે, મોજ છે, ત્યાં જ જીવનનો સાચો આનંદ પણ છે. ધૂમ અને સાથની મસ્તીનો મીઠો આનંદ પ્રસ્તુત છે ધૂમ મસ્તી ધૂમ.

ધૂમ મસ્તી ધૂમનું પ્રથમ ગીત અતિફ અસલમ અને શ્રેયા ઘોષાલનું, સ્વર સંગીતકાર સચિન ગુપ્તા, ગીતકાર સમીર, ફિલ્મ પ્રિન્સ. અને હવે સૂર્યવંશી ફિલ્મનું આ ગીત સ્વર ઉદિત નારાયણ સાથે અલકા યાજ્ઞિકનો, સંગીતકાર વિજુ શાહ અને તનિષ્ક બાગચી, ગીતકાર તનિષ્ક બાગચી અને આનંદ બક્ષી.

જી હા દોસ્તો, આબમાંથી પાણી વરસવાની અમદાવાદીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બરાબર 11:02 દિલસે કાર્યક્રમમાં આજે સંગીતના સુરથી રીઝવીને જરા વરસાદને વિનવી તો જોઈએ.

0: કદાચ આપણું માની રહે તો સાંભળવાનું ચૂકતા નહીં. બરાબર 11:02 દિલસે કાર્યક્રમ વિવિધ ભારતી પર. કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમમાં એક નાનકડો બ્રેક અને ત્યારબાદ ફરી મુલાકાત 96.7 FM પર.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
0: ધ્વનિ તરંગોના તાલ પર બેની દયાલ, નાઝિયા હસન અને સુનિધિ ચૌહાણનો સ્વર, ગીતકાર અનવર ખાલિદના શબ્દો, ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર.

વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. દોસ્તો, આજે જાણીતા લેખક, પ્લે રાઇટર, અભિનેતા અને તમસ નવલકથાના સર્જક ભીષ્મ સાહનીની પુણ્યતિથિ છે. પદ્મભૂષણ સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત આ મહાન સર્જકને શત શત નમન.

અને આ છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમની અંતિમ પ્રસ્તુતિ. મીકા સિંહ અને સાથીદારોનું સ્વર, ગીતકાર સમીર, સંગીતકાર સાજીદ વાજીદ, ફિલ્મ રાવડી રાઠોડનું ગીત.

તો આ સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું. પ્રજ્ઞેશ વ્યાસને આપશો અનુમતિ. નમસ્તે. આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી. બરાબર 11 વાગે સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં એક પણ તાલુકામાં વરસાદ વરસ્યો નથી. રાજ્યમાં આજ સુધીનો 24.63

61% સરેરાશ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તો કચ્છમાં સૌથી ઓછો વરસાદ. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 65.71% જળસંગ્રહ. રાજ્યના 206 જળાશયોમાં 41% કરતાં વધુ પાણીનો સંચય. રાજ્યમાં 6 ડેમ 100% અને 4 70% કરતાં વધુ ભરાતા 10 ડેમ હાઈ એલર્ટ પર. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,324 લોકોનું સ્થળાંતર કરાયું, 3,711 લોકોનું રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં 12 એનડીઆરએફ અને 26 એસડીઆરએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે હાથ ધરાયો. આજથી પેરામેડિકલમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે. આગામી 3 દિવસ માટે બિહાર, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું. રાજ્યમાં આગામી 7 દિવસ અલગ અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી. પૂરગ્રસ્ત સુરતના 2,500 પરિવારોને કેશ ડોલ્સની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: जल छे तो आपनी चाहिए। चालो घर अने ऑफिस मा रेन वॉटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए। रिचार्ज पेट अने शाफ्ट बनाविए। बिन उपयोगी बोरवेल ने ठीक करिए। जलाशयों मा काप दूर करिए। वधु ने वधु वृक्षों वाविए। चालो आ वरसाद मा कैच द रेन अभियान साथे जोड़ाइए।
2: 96.7 FM મનોરંજનની મહેફિલનું જાણીતું સરનામું આકાશવાણી અમદાવાદ, વિવિધ ભારતીની વાટે હું છું પ્રજ્ઞેશ વ્યાસ, તમારી સાથે પ્રસ્તુત છે કાર્યક્રમ દિલસે, જેમાં આજે રિસાયેલા વરસાદને બોલાવતા ગીતો. મિત્રો નમસ્કાર, સ્વાગતમ, ગુડ મોર્નિંગ. માણસ જેટલો પ્રકૃતિથી વિમુખ થતો જાય છે ત્યારે પોતાના જ પગ પર જાણે કુહાડી મારતો જાય છે. આગળ વધવાની આંધળી દોટમાં ક્યાંક કશું ચૂકી જવાય છે. કંઈક આવું જ પર્યાવરણની જાળવણીમાં થયેલી ભૂલોનું પરિણામ આપણે ભોગવી રહ્યા હોય તેવું લાગે છે. ગરમીથી ત્રસ્ત આપણે મેઘ સવારી માટે મીટ માંડીને બેઠા છીએ. હે વરસાદ, હે મેઘરાજા, હે વર્ષારાણી, તમે રિસાયા છો એ અમને ખબર છે, પણ હવે તો માની જાઓ, જરા ગરજીને થોડુંક વરસીને સૌને તૃપ્ત કરો.

બરખા રાની જરા ઝૂમકે બરસો, મુકેશના સ્વરમાં સબક ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીત નિર્દેશન કર્યું હતું ઉષા ખન્નાએ અને ગીતના શબ્દ લખ્યા ગીતકાર હસરત જયપુરીએ. પાણી જીવ અને સૃષ્ટિની આવશ્યક જરૂરિયાત છે. ખેડૂતોની નજરો ઊંચે આકાશ તરફ આશાભરી મીટ માંડીને બેઠી છે. જો તું સમયસર નહીં આવે તો મનુષ્યની સાથે પશુઓ, પંખીઓ અને વનસ્પતિઓ પણ અસહાય બનશે. માન્યું કે અમારી ભૂલ છે પ્રકૃતિને જાળવવામાં, પ્રકૃતિને સાચવવામાં, પણ તું તો કુદરત છે, તારે તો તારી ખુદાઈ સાચવવી જ રહી.

કિશોર કુમાર આશા ભોંસલે અને સાથીદારોનો સ્વર હતો. ફિલ્મ હતી પલકો કી છાંઓ મેં. ગીતના શબ્દ લખ્યા ગીતકાર ગુલઝારે, સંગીત નિર્દેશન કર્યું લક્ષ્મીકાંત પ્યારેલાલે. આ વરસાદનું પણ અજીબ છે હો, ક્યાંક વનરે અનરાધાર અને ક્યાંક વરસે સાવ કોરું. આ અસંતુલનની પાછળ વૃક્ષોની ઓછી વાવણી અને આંધળી દોડની સાથે સાથે જાણે માણસ જાતે કુદરત સાથેનો લય ખોરવી નાખ્યો છે. પાણી એ આપણા સૌની તાતી અને રોજિંદી જરૂરિયાત છે. તેને જાણીએ, તેનું મહત્વ સમજીએ, તેનો સંગ્રહ કરીએ અને જરૂર પૂરતો જ ઉપયોગ કરીને આવનાર પેઢી માટે તેની જાળવણી કરીએ.

રાજકવિ ઇન્દ્રજીત સિંહની આ રચનાને સંગીતથી સજાવી લક્ષ્મીકાંત પ્યારેલાલે, સ્વર હતો લતા મંગેશકર, મુકેશ અને સાથીદારોનો. ફિલ્મ હતી શોર. સાત સુરોમાં રાગ મલ્હારની મીઠાશ ભેળવીને આપ માણી રહ્યા છો કાર્યક્રમ દિલસે, વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર. જી હા દોસ્તો, તરસવાની મોસમ હવે બહુ થઈ ગઈ. હવે તું આવી જા, આવ મેઘ રાજા બનીને કે પછી વર્ષારાણી બનીને, પ્રેમી પંખીઓ પણ તારા રૂમઝૂમ આગમનને અવસર બનાવવા માટે રાહ જોઈ રહ્યા છે. હે વરસાદ, આવ ને પ્લીઝ. તને હું ગીતોમાં છુપાવીશ, તને હું ફૂલોની સુંદરતામાં સજાવીશ, હરિયાળીમાં ભરીને તને દિલથી વધાવીશ. બસ તું એકવાર આવી જા.

વેલ ડન અબ્બા. આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સ્વર હતો કૃષ્ણા બેઉરા રાજા હસન અને સાથીઓનો, સંગીતકાર શાંતનુ મોહિત્રા, ગીતકાર અશોક મિશ્રા. દોસ્તો, જાણો છો, વરસાદ માત્ર મારા તમારા કે માણસો માટે જ વરસતો નથી, ખાસ વરસે છે પશુઓ માટે, પંખીઓ માટે અને વનસ્પતિ માટે, પ્રકૃતિનો શણગાર બરકરાર કરવા માટે, માટે તેને બોલાવવા માટે, તેની સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખો તો તે દોસ્ત બની જગતને સાચવશે અને જીવનયાત્રાને હરિયાળી, લીલીછમ અને લાગણી ભીની કરી દેશે. જરૂર છે સાચા પ્રેમ ભર્યા, સમજણ ભર્યા પોકારની. દિલસેની સમાપ્તિ સાથે પ્રજ્ઞેશ વ્યાસના નમસ્કાર.

કાર્યક્રમમાં હવે સાંભળશો નૂર દેવાસીએ લખેલી અને ઓપી નૈયરે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને આશા ભોંસલેના સ્વરમાં. ફિલ્મનું નામ છે કિસ્મત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મંઝિલ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. શબ્દો હતા યોગેશના અને સ્વરાંકન હતું આર ડી બર્મનનું. તરન્નુમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો આર પાર ફિલ્મનું ગીત શમશાદ બેગમના સ્વરમાં. સંગીત નિર્દેશન છે ઓ પી નયનનું અને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

કર ફિલ્મનું ગીત સાંભળશું, લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં. સંગીતકાર આરટી બર્મન અને ગીતના શબ્દો છે ગુલઝારના.

તરન્નુમ કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતી નામના અવાજ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં. ફિલ્મનું નામ છે એપ્રિલ ફૂલ. સંગીત નિર્દેશન શંકર જયકિશનનું અને શબ્દો હસરત જયપુરીના.

0: तुझ में बसी है, बादल से जो आस है मोर को मेरे दिल को वो तुझसे लगी है, एक तेरी मुस्कान।
1: આગી સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળશું ન્યૂઝ હેડલાઇન્સ.
2: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે વિશાખાપટ્ટનમ ખાતે સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીને નૌકાદળના કાફલામાં સામેલ કર્યું. આજે વિશ્વ વસ્તી દિવસ છે. આ વર્ષે ઉજવણીની વિષયવસ્તુ યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવી આજે અને ભવિષ્ય માટે છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ઇન્દોરમાં મેરા યુવા મેરા ગૌરવ સંમેલન 2026નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અંદાજે 5,000 યુવાનો ભાગ લેશે. ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર પ્રતિબંધોનો એક નવો રાઉન્ડ લાદ્યો. ડાયમંડ લીગ 2026 સર્વેશ કુમારે એ ડેબ્યુમાં જીત્યો કાંસ્ય, મોનાગોમાં ત્રીજા સ્થાને. ભારત ન્યૂઝીલેન્ડે વ્યૂહાત્મક ભાગીદારોનો નવો અધ્યાય શરૂ કર્યો. એફટીએથી વેપાર બમણો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જૂનાગઢના યાત્રાધામ ગિરનાર ચડતા બાળકને સિંહ ખેંચી ગયો. મુખ્ય સીડી સામાન્ય અવરજવર માટે બંધ કરાઈ. સાવલીની શૂટર મયુરી રાઠોડે 62મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ

ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન, ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. રાજ્યમાં આજ સુધીનો 24.63% સરેરાશ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ, કચ્છમાં સૌથી ઓછો વરસાદ. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 65.71% જળસંગ્રહ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: वर्क फ्रॉम होम, हाई सैलरी, बस एक क्लिक मा। अरे वाह,
1: फसाणी।
2: अजाने लिंक्स पर क्लिक ना करो, आरबीआई कहे छे
1: जानकार बनो, सतर्क रहो।
3: आप छो विविध भारती ना अमदावाद केंद्र साथे જોઈએ હવે પછી દિવસ દરમિયાન પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા। 12:05 સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી યાદો કી મહેફિલ, 1 સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર, ત્યારબાદ 2 સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી, 2:35 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 3 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો સાંભળશો, 3 મન ચાહે ગીત, 3:30 સાંભળશો કાર્યક્રમ નાટ્ય તરંગ ડ્રામા, 4 સાંભળશો પિટારા અંતર્ગત ગીતો ભરી કહાની, ત્યારબાદ 5 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમો સાંભળશો, 5 કાર્યક્રમ સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો, 6 સાંભળશો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર, ત્યારબાદ 7 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો સાંભળશો, 7 વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ સાંભળશો, 8 કાર્યક્રમ હવા મહેલ, 8:15 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ, 9:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત, ત્યારબાદ 10 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સાંભળશો છાયાગીત અને 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત। તો આ હતી આજે હવે પછી પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા। હવે 12:05 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ।
4: राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन, आइए सुने कार्यक्रम यादों की महफिल। इस कार्यक्रम में आप सभी का बहुत बहुत स्वागत है। आज जाने माने अभिनेता कुमार गौरव का जन्मदिन है, उन्हें जन्मदिन की बधाई देते हैं और कुछ गाने उन्हीं के नाम। फिल्म लव स्टोरी लता मंगेशकर और अमित कुमार की आवाजें हैं, आनंद बख्शी के बोल, राहुल देव बर्मन का संगीत।

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ન્યૂઝીલેન્ડ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા સંકલ્પબદ્ધ. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી. વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં આઈએનએસ મહેન્દ્રગીરીને સામેલ કરતા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર વધુ પ્રતિબંધો લાદ્યા. અને સાઉધમ્પટનમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી T20 ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સાને દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવાનો નિર્ણય લીધો છે. સચિવ રુદ્રેન્દ્ર ટંડેલે ઓકલેન્ડમાં પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડ મુલાકાત અંગેની પત્રકાર પરિષદને સંબોધતા આ વાત શેર કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે બંને દેશોના પ્રધાનમંત્રીઓએ આગામી 4 વર્ષોમાં સંયુક્ત કાર્ય કરીને એક માળખા તરીકે ભારત ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી 2030 સુધીનો રોડમેપ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ નિર્ણયનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને નવા સ્તરે લઈ જવા, હાલના સહયોગ મિકેનિઝમને મજબૂત બનાવવા અને દ્વિપક્ષીય અને બહુપક્ષીય બંને રીતે સહયોગને ગાઢ બનાવવા માટે નવા માર્ગો શોધવાનો છે.
1: दोनों देशों के संबंधों को रणनीतिक साझेदारी के स्तर तक ले जाने का निर्णय ये दर्शाता है कि हम अपने रिश्तों के सभी क्षेत्रों में संबंध मजबूत कर रहे हैं, विशेष रूप से रक्षा तथा सुरक्षा के क्षेत्र में और राजनीतिक स्तर पर.
0: આ અંગાઉ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ગતિ આપશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
2: લોકતાંત્રિક મૂલ્યો મેં દ્રઢ વિશ્વાસ હમે નેચરલ પાર્ટનર બનાતા હૈ, મેડ ફોર ઈચ અધર જૈસા હૈ યે. और दूसरी प्रकार से दो मैरिटाइम देश के रूप में हमारा करीबी सहयोग इंडो पैसिफिक को एक नई ताकत देता है और शांति के हमारे जो लक्ष्य हैं उसको अचीव करने में

0: हमारे संबंध एक नई ऊर्जा भर सकते हैं।
1: બંને દેશો વચ્ચે અસ્તિત્વમાં રહેલા મજબૂત લોકોથી લોકોના સંબંધોના પ્રતિબિંબમાં શ્રી મોદી આજે ભારતીય ડાયસ્પોરાના એક વિશાળ સભાને સંબોધિત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારત પરંપરાગત સંરક્ષણ ક્ષમતાઓ અને અદ્યતન તકનીકો બંનેને મજબૂત બનાવીને એક સક્ષમ, આત્મનિર્ભર અને ભવિષ્ય માટે સજ્જ સંરક્ષણ દળનું નિર્માણ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભવિષ્યના યુદ્ધોમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને અન્ય ઉભરતી તકનીકોનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ તે આખરે રાષ્ટ્રીય સંકલ્પ, બહાદુર સૈનિકો અને સક્ષમ લશ્કરી શક્તિ દ્વારા જીતાશે. શ્રી સિંહે આજે વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં 6ઠા પ્રોજેક્ટ 17A સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ IS મહેન્દ્રગીરીના કમિશનિંગ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કમિશનિંગ ભારતની દરિયાઈ શક્તિ અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે યુદ્ધ જહાજ હવામાં, સમુદ્રની સપાટી પર અને સમુદ્રની નીચે જોખમોનો સામનો કરવામાં સક્ષમ છે અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ સુરક્ષા અને કાર્યકારી પહોંચને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે.
2: INS મહેન્દ્રગીરી મેં મલ્ટી ફંક્શન રાડાર કે સાથ લાંગ રેંજ સરફેસ ટુ એર મિસાઇલ્સ કા કમ્બિનેશન હૈ જો આકાશ સે આને વાલે કિસી ભી ખતરે કો દૂર સે હી પહેચાન કર નષ્ટ કર સકતે હૈ ઓર ઇસમે ઇન્ડિજિનસ રોકેટ લાન્ચર હૈ ટોર્પીડો લાન્ચર્સ હૈ એક ઇન્ટીગ્રેટેડ એન્ટી સબમરીન ડિફેન્સ સિસ્ટમ હૈ ઇલેક્ટ્રોનિક વારફેર સૂટ હૈ ઓર ક્લોઝ ઇન વેપન સિસ્ટમ ભી હૈ યે તમામ ચીજે INS મહેન્દ્રગીરી કો મહેન્દ્રગીરી પર્વત કે સમાન હી અભેદ ઓર મજબૂત બનાતી હૈ.
1: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં બ્રિક્સ દેશોના પરિવહન મંત્રીઓની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી. શ્રી ગડકરીએ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં વૈકલ્પિક બાયોફ્યુઅલ અને પ્રદૂષણમુક્ત ટેકનોલોજી દ્વારા રોડ, રેલ, ઉડ્ડયન અને જળ પરિવહનને કાર્બન તટસ્થ બનાવવાના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પરિવહન ક્ષેત્રને વધુ મજબૂત, ટકાઉ અને વધુ સારી રીતે જોડાયેલ બનાવવા માટે બ્રિક્સ દેશો વચ્ચે નવીનતમ તકનીકો અને નવીનતાઓનું આદાન પ્રદાન કરાયું હતું. બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, ઇથોપિયા અને સંયુક્ત આરબ અમીરાતના પરિવહન મંત્રીઓએ બેઠકમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભારતના બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બે દિવસીય બેઠક આજે નાગપુરમાં શરૂ થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેરસભાને સંબોધશે. શ્રી શાહ થલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. સોમવારે 13 તારીખે શ્રી શાહ ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે તેઓ દહેગામમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત શાકભાજી બજારના લોકાર્પણ અને અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અંતે અમદાવાદના શાહીબાગ અતિથિગૃહ ખાતે શ્રી શાહ વિવિધ બેઠક પણ યોજશે. આજે વિશ્વ વસ્તી દિવસ છે. દર વર્ષે 11 જુલાઈના રોજ વસ્તી વૃદ્ધિ સાથે સંકળાયેલ પડકારો અને તકો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ વસ્તી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને ટકાઉ વિકાસ તરફના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે વિશ્વ વસ્તી દિવસની વિષયવસ્તુ યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવી આજે અને ભવિષ્ય માટે રહેલો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર પ્રતિબંધોનો એક નવો રાઉન્ડ લાદ્યો છે.

જેમાં ઈરાની લક્ષ્યો પર યુએસ હુમલાઓ અને તહેરાનને તેલ વેચવાની મંજૂરીમાંથી મુક્તિ પાછી ખેંચવાનો સમાવેશ થાય છે. અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે પ્રતિબંધો દુબઈમાં રહેતા ઈરાની નાણાકીય સુવિધા આપનાર અલી અન્સારી પર લક્ષ્યાંક છે, જે ઈરાનના શાસક વર્ગને આર્થિક લાભ પહોંચાડતી સંપત્તિના વિશાળ વૈશ્વિક નેટવર્કનું નિરીક્ષણ કરે છે. ટ્રેઝરી ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ OFAC એ 3 ઈરાન સ્થિત એક્સચેન્જ હાઉસ અને વિદેશી ફ્રન્ટ કંપનીઓને પણ નિશાન બનાવી હતી, જેનું કહેવું છે કે તેઓ પ્રતિબંધિત ઈરાની બેન્કો વતી વાર્ષિક અબજો ડોલરનું પરિવહન કરે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે સાઉથહેમ્પટન ખાતે 5 મેચની શ્રેણીની અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. શ્રેણીમાં 3-0 પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારત 3-0 આ શ્રેણી ગુમાવી ચૂક્યું છે. ફિફા વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં આજે નોર્વેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલેન્ડ એકબીજા સામે ટકરાશે. સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ન્યૂઝીલેન્ડ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા સંકલ્પબદ્ધ. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી. વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં INS મહેન્દ્રગીરીને સામેલ કરતા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, અને ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર વધુ પ્રતિબંધો લાદ્યા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયજા વાંચે છે. સુરતમાં વરસાદના કારણે સર્જાયેલી ખાડી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચસ્તરની બેઠક યોજાઈ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્યો સહિત અન્ય પદાધિકારીઓ સાથે આ બેઠકમાં ગત બે દિવસમાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. આ અંગે શ્રી સંઘવીએ કહ્યું હતું કે વરસાદથી અસરગ્રસ્ત તમામ લોકોને સહાય પહોંચાડાશે.
1: કોઈ બી સોસાયટી જ્યાં પાણી ભરાયા હોય એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેસડોલને ઘરવકરી પહોંચાડવામાં આવશે. થઈ શકે છે કોઈક જગ્યા પર જ્યાં સર્વે પહેલા થયું હોય ત્યાં પહેલા પહોંચ્યું હોય. કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી. તમામ એરિયાના નોડલ ઓફિસરો નક્કી કરવામાં આવ્યા છે, ઉચ્ચ અધિકારીઓ એનો રિવ્યુ લઈ રહ્યા છે અને 9800નું તો જે આવ્યું છે સર્વે કાલ સાંજે એ તો આપવાના જ. પણ એ 15000 થાય, 20000 થાય, 12000 થાય, કોઈ બી વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેરસભા સંબોધશે. શ્રી શાહ થલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ સ્થળ પર વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલું સુખ તે જાતે નર્યા કહેવતને જીવનમાં અનુસરવા લોકોને અપીલ કરી. બનાસકાંઠામાં વડગામ તાલુકાના તેનીવાડા ખાતે મેડીવંતા હોસ્પિટલ કોલેજ અને હોસ્પિટલ હેલ્થકેર પરિસરના ભૂમિપૂજન કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે કહ્યું હતું કે આસપાસના ગામની સાથે અન્ય રાજ્યને પણ આ પરિસરનો લાભ થશે, તેમજ આ હોસ્પિટલ માનવ સેવાનું ઉત્તમ કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. રાજ્યમાં દર વર્ષે 7000 જેટલા તબીબ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું.
2: મેં હમણાં પૂછ્યું તો મેં કહ્યું કેટલા પૈસાનું આયોજન કર્યું છે અહીંયા રોકાણ થવાનું છે તમારું, તો કે લગભગ 450 કરોડ રૂપિયા આ કેમ્પસની અંદર એ વાપરશે. તારે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંયા ઉભી થશે, મેડિકલ કોલેજ 250 વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકે એવી મેડિકલ કોલેજ ઉભી થવાની છે. મને વડાપ્રધાનશ્રીએ હર હંમેશ નાના માણસ માટે પણ એની હેલ્થ સારી રહે એના માટે તમે જુઓ તો ઘણા બધા ફેરફાર કર્યા છે કે જેની અંદર હેલ્થ આવે જ છે.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે સરસપુરમાં ભગવાન જગન્નાથજીના પ્રાચીન જૂના મોસાળ તરીકે ઓળખાતા ભલા ભગતની જગ્યાએ આવેલા રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરાની પરંપરાનું આયોજન કરાયું. શુભ દેવશયની 11મા પાવન અવસરે આજે ભગવાન જગન્નાથજીના લાખેણા મામેરાના ભવ્ય દર્શન યોજાયા. 7 વર્ષ બાદ આ વખતે દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું કરવામાં આવી રહ્યું છે. ભગવાનને મથુરા વૃંદાવનના કારીગરો દ્વારા તૈયાર કરાયેલો

0: વિશેષ મુગટ, સુંદર કલાત્મક વાઘા અને આભૂષણ અર્પણ કરાયા છે. જ્યારે આ વખતે ભગવાનને રજવાડી મોરપીંછવાળી પાઘ પણ અર્પણ કરાશે. તો ભગવાનના બહેન સુભદ્રાજીને રાણી રંગના વાઘા સાથે પાર્વતી શૃંગાર નથ સોના ચાંદીના આભૂષણ અર્પણ કરાયા. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. રથયાત્રાના સમગ્ર માર્ગ પર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને રથયાત્રા નિર્વિઘ્ને તથા સુગમતાથી પૂર્ણ થાય તે માટે આયોજન કરાયું હોવાનું જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું.
1: જયારે મંદિર થી જગન્નાથજી મંદિર જમાલપુર થી નીકળીને આજે ભગવાન ના મોસાળ રણછોડજી મંદિર માં પહોંચ્યા છે, ત્યાં સુધી મને એક પણ કોઈ પણ જગ્યાએ વસ્તુ દેખાઈ નથી જેને પોઈન્ટ આઉટ કરી શકાય. આ વખતે એડવાન્સ માં પહેલાથી જ તમામ કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને એનો મને બહુ હર્ષ છે કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે.
0: મહેસાણામાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહેસાણાના અવસર પાર્ટી પ્લોટથી બપોરે 2:30 વાગે શરૂ થનારી રથયાત્રા મોઢેરા ચોકડી, બીકે સિનેમા સહિતના માર્ગ પરથી પસાર થઈ ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન થશે. રથની સાથે વિવિધ ઝાંખીઓ પ્રદર્શિત કરાશે, જ્યારે ભક્તોને 2000 કિલો બુંદીનો અને 2000 કિલો ખીચડીના પ્રસાદનું વિતરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આપ ટ્યુન કરો છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળશો તુષાર શુક્લાએ લખેલી અને શ્યામલ સૌમિલ મુનશીએ સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને આરતી મુનશીના સ્વરમાં.

0: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું નિરૂપમા શેઠના સ્વરમાં આ સુંદર ગીત રચના, સંગીત નિર્દેશન અજીત શેઠનું અને ગીતના શબ્દો છે જગદીશ જોશીના.
1: ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. કવિ જગદીશ જોશીની સંવેદનાથી ઉભરાતી આ ગીત રચના છે. હસવાની ક્ષણો તો જીવનમાં બહુ ઓછી છે. આ જીવનવાદ્યને તો કરુણ ગાન જ સતત ભાવે છે એની પ્રતીતિ કવિએ એમની કમનીય શબ્દાવલીથી કરાવી છે. ખટમીઠા સપનાઓની ભૂરાશ અને કુંવારા 16 વર્ષની તુરાશમાં અભિવ્યક્તિની તાજગી છે. અંતે તો ધુમ્મસના સમુદ્રમાં ક્ષણભરનું સુખ ડૂબી જાય છે અને નૌકા ખળક સાથે અફળાઈ જાય છે તેની વ્યથા આ ગીતમાંથી નીખરે છે. ફૂલ અને ઝાકળ સમી હળવાશ વેદનાને ધીરે ધીરે પ્રકટ કરતી જાય છે અને સંગીતની માધુરીમાં ઓર વેદનાની ટશરધાર કાઢતી જાય છે.

0: વિવિધ ભારતી પર આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો ભૂપિંદરના સ્વરમાં. સંગીત નિર્દેશન અજીત શેઠનું અને ગીતના શબ્દો છે રવજી પટેલના.
1: અમરગઢની ટીબી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઈ રહેલા રાવજી પટેલની અમર ગીત રચના છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. આ ગીતમાં એક દિવસ લગ્ન કરીને જે કમાડ પર કંકુના થાપા માર્યા હશે તે કરુણતાથી ભૂંસાઈ જતા અહીં કલ્પ્યા છે. હણહણતી સુવાસ, અજવાળા પહેરીને ઊભા શ્વાસ જેવામાં અભિવ્યક્તિ ગુજરાતી કવિતાના શિખર પર બેઠી છે. મૃત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની ફૂલ સહજ કોમળતા આ ગીતને વાગીશ્વરીનું કર્ણફૂલ બનાવી રહે છે.

0: આગીત સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને સંભળાવીશું મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ મન ચાહે ગીત.
1: ફિલ્મ કા ગાના આપ સુન રહે થે કિશોર કુમાર કી આવાઝ.
2: અમરગઢ.
3: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આપ સાંભળશો કાર્યક્રમ સરગમ. આજના આ સરગમ કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હું કાનન વ્યાસ સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સંગીતના એ સફરે જઈશું જે દરેક પ્રેમીઓના દિલની નજીક હોય, તે છે દાયકો 90નો. આજના કાર્યક્રમમાં આપણે જૂની યાદોની કેસેટને રિવાઇન્ડ કરીશું અને માણીશું 90ના દાયકાના કેટલાક સદાબહાર હિન્દી ગીતો, જેણે તે સમયે રેડિયો અને સિનેમા ઘરોમાં ધૂમ મચાવી હતી. તો ચાલો શ્રોતા મિત્રો, રેડિયોની ફ્રીક્વન્સી છે 96.7 FM અમદાવાદ સેટ કરી લો અને તૈયાર થઈ જાઓ સંગીતની આ સુરીલી મહેફિલ માણવા માટે. સૌપ્રથમ ગીત માણીશું ફિલ્મ લમ્હેનું. ગાયક છે લતા મંગેશકર અને ઇલા અરુણ, સંગીત શિવહરીનું, શબ્દ છે આનંદ બક્ષીના.

હવે પછીનું ગીત માણીશું ફિલ્મ જુર્મ, જેના ગાયક છે કુમાર સાનુ અને સાધના સરગમ. સંગીત આપ્યું છે રાજેશ રોશન અને શબ્દ છે ઇન્દેવરના.

હવે પછીનું ગીત સાંભળીશું, જેની મધુરતા અને શબ્દોમાં ગજબની જાદુઈ અસર છે. ફિલ્મ જખ્મનું જે પોતાની અદ્ભુત ગાયકી અને ભાવવાહી રચના માટે ખૂબ જાણીતું છે. શબ્દ છે આનંદ બક્ષીના, સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિકે અને સંગીત છે કે કિરવાનીનું.

હવે પછીનું ગીત છે ફિલ્મ મોહરા, જેને સંગીત આપ્યું છે વિજુ શાહે. ગાયકો છે પંકજ ઉદાસ અને સાધના સરગમ. શબ્દ રચના છે ઇન્દેવરની.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કેટલાક 90s ગીતો સરગમ કાર્યક્રમ દ્વારા. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સમય થયો છે 5:30. કાર્યક્રમ સુરીલી સાંજ. સાંભળીશું કેટલાક ગુજરાતી ફિલ્મી ગીતો, જેમાં સૌ પ્રથમ ગીત સાંભળીશું ફિલ્મ સંસાર લીલાનું,

હવે પછીનું ગીત છે ફિલ્મ જીગર અને અમીનું. સ્વર છે મુકેશનો, સંગીત મહેશ નરેશનું અને શબ્દરચના છે કાંતિ અશોકની.

હવે પછીનું ગીત છે ફિલ્મ દીવાદાંડી, સ્વર દિલીપ ધોળકિયા, સંગીત અજીત મર્ચન્ટ અને શબ્દ છે વેણીબેન પુરોહિતના.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: હવે પછીનું ગીત છે ફિલ્મ સમય વર્તે સાવધાન, સ્વર છે હેમા દેસાઈ અને ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું. ગીતના શબ્દો છે મારી વેણીમાં ચાર ચાર ફૂલ.

હવે પછીનું જે ગીત આવી રહ્યું છે તેના શબ્દો છે ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી. ફિલ્મ છે ગુણસુંદરી, સ્વર આપ્યું છે ગીતા રોય અને ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું.

હવે પછીનું ગીત છે ફિલ્મ નરસૈયાની હુંડીનું. ગીત સંગીત છે અવિનાશ વ્યાસ અને સ્વર આપ્યો છે આશા ભોંસલે અને સાથીઓએ.

0: મારા વાલા ગામવાસીઓ, આજે આપણા ગામનો એક એક ખેડૂત, એક એક વેપારી, એક એક કર્મચારી, એક એક કારીગર સમૃદ્ધ બન્યો છે. ગામ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પણ આજે આ સભા બોલાવવાનું ખાસ કારણ છે. વાત કરવી છે શૌચાલયની. ગામમાં હજુ કેટલા ઘર શૌચાલય વગરના રહી ગયા છે. હજુ કેટલીક માં દીકરીઓ તથા વડીલોને લોટો લઈને દૂર સીમ સુધી જવું પડે છે. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, માંદગી હોય, દિવસ હોય, રાત હોય, હે, કેટલી તકલીફ. પણ આજે આપણે પહેલ કરવાની છે. સરકાર તો સહાય આપે જ છે, પણ આપણે પણ ગામના આગેવાનોનો ટેકો લઈ આપણા ગામને 100% શૌચાલય વાળું બનાવીએ અને ગામને ચોખ્ખું રાખી સંપૂર્ણ સ્વચ્છ બનાવીએ, રોગમુક્ત બનાવીએ.
1: ગામનો વિકાસ આપણો વિકાસ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત કેટલાક ગુજરાતી ફિલ્મી ગીતો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 6 વાગ્યા છે. આજે જ્યારે પિયાનોના આ મધુર સૂર હવામાં રેલાશે ને, ત્યારે આપણું મન આપોઆપ એ જૂના જમાનાની યાદોમાં સરી પડશે. તમે સાંભળી રહ્યા છો આકાશવાણી વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર, અને સમય થયો છે આપના પ્રિય કાર્યક્રમ

સુરીલા સફરનો એટલે કે કેટલાક હિન્દી રેટ્રો ગીતો. આ સફર માત્ર ગીતોની નથી પણ એ અહેસાસની છે જેને આપણને વર્ષોથી બાંધી રાખ્યા છે. તો ચાલો મારી સાથે જોડાઈ જાઓ સંગીતના સુરીલા પ્રવાસે, જેમાં માણીશું એવા ગીતો જેમાં પિયાનોથી સંગીત સંગીતબદ્ધ કર્યું હોય. સૌ પ્રથમ ગીત માણીશું ફિલ્મ એક સાલનું. ગાયક છે તલત મહેબૂદ, સંગીત આપ્યું છે રવિએ અને ગીતકાર છે પ્રેમ ધવન.

ગીત સાંભળીએ. ફિલ્મ છે ગુમરાહ, મહેન્દ્ર કપૂરનું સ્વર છે અને સંગીત આપ્યું છે રવિએ.

ઇટાલિયન ભાષામાં પિયાનો એટલે કે ધીમો અને ફોર્ટે એટલે મોટો અથવા તો તીવ્ર અવાજ. આ વાદ્ય પર કીઝને ધીમેથી કે જોરથી દબાવીને અવાજ નિયંત્રિત કરી શકાય એટલે તેનું નામ આ પડ્યું હતું, પિયાનો. શ્રોતા મિત્રો, સમય થયો છે ફરી એક ગીતનો, જે છે ફિલ્મ સાથી. ગાયિકા છે લતા મંગેશકર, સંગીત નૌશાદનું અને શબ્દરચના છે મજરૂહ સુલતાનપુરીની.

પિયાનો દેખાવમાં કીબોર્ડ જેવું વાદ્ય છે, પરંતુ તેની અંદર તાર એટલે કે સ્ટ્રિંગ્સ આવેલા છે. જ્યારે તમે પિયાનોની કોઈ કી દબાવો છો ત્યારે તેની અંદર રહેલું એક લાકડાનું હથોડી જેવું ભાગ તે તાર ઉપર પ્રહાર કરે છે, જેનાથી મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે. તેથી તેને કીબોર્ડ અને સ્ટ્રિંગ વાદ્ય બંનેનું મિશ્રણ ગણવામાં આવે છે. શ્રોતા મિત્રો, પિયાની વિશેની વિગતો આગળ વધારીશું. સમય થયો છે એક ગીતનો. ગીત છે ફિલ્મ વક્તનું, ગાયક

પિયાનોને કિંગ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ શા માટે કહેવાય છે? ગિતાર, વાંસળી, વાયોલિન અને સિતાર સહિતના વાદ્યોની અમુક મર્યાદા હોય છે, જેમાં અમુક સપ્તકથી એટલે કે એક સપ્તકથી બીજા સપ્તક સુધીની મર્યાદા હોય છે, જ્યારે પિયાનો પાસે વાઇડ રેન્જ છે.

પણ માણસ 20 હર્ઝથી 20,000 હર્ઝ સુધીનો સાઉન્ડ સાંભળી શકે. પિયાનો પાસે એ આખી રેન્જ છે. હવે પછીનું ગીતનો સમય થયો છે. ફિલ્મ છે બ્રહ્મચારી, સ્વર છે કિશોર કુમાર, શબ્દ છે આનંદ બક્ષીના અને સંગીત છે આર ડી બર્મનનું.

હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ કટી પતંગ. સ્વર છે કિશોર કુમાર, શબ્દ છે આનંદ બક્ષીના અને સંગીત છે આર ડી બર્મનનું.

0: ભારતીય સંગીતમાં પિયાનો પર રાગ વગાડવા થોડા અઘરા છે, કારણ કે તેમાં મીંડ એટલે કે એક સૂરથી બીજા સૂર ઉપર સરકવું એવું થઈ શકતું નથી. છતાં વેસ્ટર્ન અને ભારતીય સંગીતના ફ્યુઝનમાં પિયાનોનો મોટો ફાળો છે. ગુજરાતના સુગમ ગીતો, સદાબહાર ગીતો, ગઝલો, આકાશવાણીના રેકોર્ડિંગમાં ગીતની શરૂઆત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ પિયાનોના સોફ્ટ સૂરનો અદ્ભુત ઉપયોગ થતો આવ્યો છે. શ્રોતા મિત્રો, સાંભળશું હવે પછીનું ગીત. આપ સાંભળી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ અંતર્ગત કેટલાક રેટ્રો ગીતો. કાર્યક્રમને આગળ વધારીશું તે પહેલાં લઈશું એક સંદેશ.
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતાં 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર અંતર્ગત કેટલાક પિયાનો પર આધારિત રેટ્રો ગીતો. હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ બહારે ફિર ભી આએંગીનું. સ્વર છે મોહમ્મદ રફી, શબ્દ રચના છે અંજાનની અને સંગીત આપ્યું છે ઓ પી નૈયરે.

હવે પછીનું ગીત છે ફિલ્મ ધ ટ્રેન. સ્વર છે મોહમ્મદ રફી, શબ્દ આનંદ બક્ષીના અને સંગીત છે આર ડી બર્મનનું.

એક સ્ટાન્ડર્ડ પિયાનોમાં કુલ 88 કીઝ હોય છે. આ 88 કીઝમાંથી 52 સફેદ કી અને 36 કાળી કી હોય છે. પિયાનો એક તાર અને આઘાત એ બંને પ્રકારનું વાદ્ય છે.

પિયાનો શીખવાના ફાયદા. પિયાનો વગાડતી વખતે બંને હાથ અને આંખોનું તાલમેલ એટલે કે કોઓર્ડિનેશન ખૂબ જરૂરી છે. એનાથી એકાગ્રતા વધે છે. તેનું મધુર સંગીત માનસિક શાંતિ આપે છે અને સ્ટ્રેસ દૂર કરે છે. જો તમે પિયાનો શીખી લો તો સંગીતની નોટ્સ સમજવી ખૂબ સરળ બની જાય, જેથી તમે ગિટાર અથવા તો અન્ય કોઈપણ વાદ્યો પણ ઝડપથી શીખી શકો છો. શ્રોતા મિત્રો, હવે પછીનું ગીત, ગીતના શબ્દો છે મેરે સપનો કી રાની કબ આયેગી તું. ફિલ્મ છે આરાધના, શબ્દ છે આનંદ બક્ષીના, સ્વર છે કિશોર કુમાર અને સંગીત છે એસ ડી બર્મનનું.

શ્રોતા મિત્રો, કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. ફિલ્મ છે યારાના, સ્વર છે કિશોર કુમારનો, શબ્દ છે અંજાનના અને સંગીત આપ્યું છે રાજેશ રોશને.

શ્રોતા મિત્રો, આકાશવાણી પરથી આપ સાંભળી રહ્યા હતા સંગીતમય કાર્યક્રમ સુરીલા સફર અંતર્ગત પિયાનોથી સંગીતબદ્ધ કરેલા કેટલાક ફિલ્મી રેટ્રો ગીતો. આજના સફરમાં આપણે સુરીલા ગીતોની મોજ માણી હવે કાર્યક્રમને અહીં વિરામ આપીએ. સંગીતમય સફરમાં ફરી મળીશું. ત્યાં સુધી આપની દોસ્ત કાનન વ્યાસને રજા આપશો. સાંભળીશું હવે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા થોડી ક્ષણોમાં.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 19 આરોપીની ધરપકડ. 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો. અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું. મથુરા વૃંદાવનથી તૈયાર કરાયેલા મુગટ, વાઘા અને આભૂષણ ભગવાનને અર્પણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 17 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. અને વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો.

0: સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે રાત્રે અમદાવાદ પહોંચશે. આવતીકાલે તેઓ અમદાવાદમાં મહાનગરપાલિકા, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના અંદાજે 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તેમજ વિવિધ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસ દરમિયાન આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ તેઓ સવારે સોલાના સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર સભા પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ભાડજ અને બોપલ વિસ્તારમાં એએમસી પ્લોટ ખાતે તથા ગાંધી આશ્રમ વિસ્તારમાં એનડીડીબી પ્લોટ ખાતે વૃક્ષારોપણ કરશે. ઉપરાંત શ્રી શાહ પ્રહલાદનગર વિસ્તારમાં એબીવીપીના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત તેઓ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનો ઈ લોકાર્પણ કરશે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેક ટુ સ્કૂલ મિશન હેઠળ બનાસકાંઠાની શાળામાં પુનઃ પ્રવેશ મેળવનારા 12 જેટલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. શ્રી પટેલે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવ અને ભવિષ્યની તેમની આશાઓ અંગે માહિતી મેળવી હતી. શ્રી પટેલે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓને શિક્ષિત બનવું ઘણું જરૂરી હોવા પર ભાર આપ્યો. આ અંગે એક વિદ્યાર્થીની આશા ભીલનો પ્રતિભાવ સાંભળીએ.
2: હું 8 ભણીને અભ્યાસ છોડી દીધો હતો એટલે મારા ઘરની પરિસ્થિતિ વગી નથી, અને હવે હું મારી બહેનોને, અમારા પ્રાથમિક શાળાની બહેનોને અમને સમજાયા અને અમે પાછું અભ્યાસ કરવાનું ચાલુ કર્યું, અને અમારા છાપી વડિયાળા સ્કૂલમાં અમને સારું ભણાવવામાં આવે છે અને અમારી સ્કૂલ સારી ગમે છે. અમને ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને અમને સમજાવીને ગયા. અમે હવે દરરોજ સ્કૂલમાં જઈશ.
0: ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ઓપરેશન મ્યુલહન્ટ 2.0 હેઠળ 19 આરોપીની ધરપકડ કરવામાં આવી. 21 રાજ્યમાં નોંધાયેલા 146 સાયબર ગુનાઓમાં આ તમામ આરોપીઓની સંડોવણી હોવાનું જણાયું છે. આ સાથે જ અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો થયો હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ગુજરાત કી ટીમ ને અલગ અલગ 5 ગુનાઓ મેં 19 જીતને આરોપીઓ કો ગિરફ્ત મેં લિયા હૈ, જિસમેં સબસે બડા સુરત કા મોડ્યુલ હૈ, જિસમેં 7 આરોપીઓ કો પકડા હૈ. ઇન્હોને 3 ફર્જી પીડિયા ખોલ રખી થી જિસકે જરિયે યે લોગ ટ્રાન્ઝેક્શન કરતે થે. ઇસ કેસ કે તહત ઉન્હોને અબ તક 116 કરોડ સે જ્યાદા કે સાયબર ક્રાઇમ કે ટ્રાન્ઝેક્શન કિયે હૈ, જિસમેં 146 સે જ્યાદા ઓફેન્સિસ ડિટેક્ટ હો રહે હૈ.
0: જૂનાગઢમાં ગિરનાર પર્વત પર 12 વર્ષના બાળક પર હુમલો કરનારા સિંહને પકડી પડાયો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું હતું કે આ ઘટના બાદ 3 સિંહને બેભાન કરીને પકડી લેવાયા છે. રાજ્યમાં લોકો પર સિંહોના હુમલા અને સિંહોની પ્રકૃતિમાં આવેલા બદલાવ અંગે અભ્યાસ કરવા ભારતીય વન્યજીવન સંસ્થાને જણાવાયું હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
4: વર્ષોથી આ ગિરનાર પર અનેક શ્રદ્ધાળુઓ જોયા છે, પણ ક્યારે હ્યુમન કોન્ફ્લિક્ટ સિંહ દ્વારા થયું હોય એવી આ પહેલી ઘટના છે. જે રીતે ઘટના ઘટી છે એ રીતે બાળકના મૃત્યુ પછી 3 લાયન એટલે કે 2 લાયન સિંહ છે અને 1 સિંહણ છે, એમ 3 લોકોનો ટેન્ક્યુલાઇઝર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને સક્કરબાગ ઝૂની અંદર મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ.
0: અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શન કરવા મામલે પકડાયેલા 2 લોકોએ તેઓ સિંહોની ઉશ્કેરણી કરવા જ ગયા હોવાની કબૂલાત કરી છે. વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં તેમણે પુરાવાનો નાશ કરવા મોબાઈલ ડેટા ડિલીટ કર્યો હોવાનું પણ ખુલ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના રોજગાર મેળામાં 45 યુવાનોની પ્રાથમિક પસંદગી થઈ છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ટેક મહિન્દ્રા કંપની ખાતે યોજાયેલા રોજગાર મેળામાં 50 જગ્યા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ. તેમાં કસ્ટમ સપોર્ટ એસોસિએટના પદ માટે 67 જેટલા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપતા 45 ઉમેદવારની પસંદગી થઈ છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે ખનન કરતા 3 ડમ્પરને ઝડપી લેવાયા. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે તપાસ દરમિયાન મૂડી તાલુકામાંથી બ્લેક ટ્રેપ ભરેલા 90 લાખ રૂપિયાની કિંમતના 3 વાહન કબજે કરાયા છે. તેમાં નિયત ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં સામાનનું પરિવહન થતું હોવાનું જણાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ. જૂનાગઢ નજીકના મજેવાડી ગામ પાસે સર્જાય

0: પહેલા માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે બનાસકાંઠાનો એક પરિવાર તેમના સ્વજનના અસ્થિ વિસર્જન માટે સોમનાથ મંદિરે જઈ રહ્યો હતો. દરમિયાન વહેલી સવારે મજેવડી ગામ પાસે બંધ ટ્રક સાથે તેમનું વાહન અથડાતા એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે અને 2 લોકોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે 2 ઇજાગ્રસ્ત જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ AIR News_ABID ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં આજે સરસપુરમાં ભગવાનના મામેરાની પરંપરાનું ભવ્ય આયોજન કરાતા ભક્તોએ મામેરાના દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ. દરમિયાન સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
1: અમદાવાદમાં પવિત્ર રથયાત્રા નિમિત્તે સરસપુરની વાસણસેરી અને ભગવાન જગન્નાથના પ્રાચીન જૂના મોસાળ તરીકે ઓળખાતા ભલા ભગતની જગ્યા સ્થિત રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરાની પરંપરાનું ભવ્ય આયોજન કરાયું. શુભ દેવસૈની 11મા પાવન અવસરે લાખેણા મામેરાના ભવ્ય દર્શન યોજાયા. ભગવાન જગન્નાથજીને મથુરા વૃંદાવનના કારીગરો દ્વારા તૈયાર કરાયેલો વિશેષ મુગટ તેમજ સુંદર કલાત્મક વાઘા અને આભૂષણ અર્પણ કરાયા છે, જ્યારે ભગવાનના બહેન સુભદ્રાજીને રાણી રંગના વાઘા સાથે પાર્વતી શૃંગાર, નથ, સોના ચાંદીના આભૂષણ અર્પણ કરાયા. ઉપરાંત ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ ભગવાન બલરામજી માટે ભેટ સ્વરૂપે હળ સમર્પિત કરાયું હતું. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી આગામી 17 તારીખ સુધી છૂટાછવાયા સ્થળ પર વરસાદની આગાહી છે. દરમિયાન આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને ચેતવણી અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
2: गुजरात रीजन में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ से ही सौराष्ट्र रीजन में भी आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए और कल के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 40-50 और साथ में जो गस्ती मिनी होगी 60 किलोमीटर/आवर के आसपास रहने का पूर्वानुमान है.
0: રાજ્યભરમાં 2 દિવસના વિરામ બાદ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 25% જેટલો વરસાદ નોંધાયો. વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે 62મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં ISSF મહિલા ઓપન 50 મીટર ફ્રીસ્ટાઇલ શ્રેણીમાં રાજ્યના શ્રેષ્ઠ રાઇફલ નિશાનેબાજો સાથે મુકાબલો કરીને તેમણે આ સિદ્ધિ મેળવી છે. રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ઉત્તમ સ્કોર સાથે રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ક્વોલિફાય થઈ તેમણે 4 વર્ષ સતત રાષ્ટ્રીય વિખ્યાત નિશાનેબાજ તરીકે માન્યતા મેળવી છે. અગાઉ અનેક સ્પર્ધામાં તેમણે રજત ચંદ્રક પણ જીત્યો છે. રાજ્યના 5 ફૂટબોલ રેફરી વિલિયમ જે કોશી, જાર્વિસ મેકવાન, કુમાર પિલ્લઈ, પ્રતિક બજાજ અને ફિફા રેફરી રચના કામાણીની આવતા વર્ષે અખિલ ભારતીય ફૂટબોલ મહામંડળ AIFFની મોટી ટુર્નામેન્ટમાં રેફરી તરીકે પસંદગી થઈ. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠનના આ તમામ રેફરીએ મધ્યપ્રદેશમાં AIFF દ્વારા લેવાયેલી શ્રેણી 1ની વાર્ષિક સ્વાસ્થ્ય કસોટી પાસ કરી છે. હવે તેઓ આગામી દિવસોમાં યોજાનારી AIFFની ઇન્ડિયન સુપર લીગ, ડુરાન્ટ કપ, આઈ લીગ, સંતોષ ટ્રોફી વગેરે જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રેફરીની ભૂમિકા ભજવશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કટોસણ રોડ, બહુચરાજી, રણુજ, બ્રોડગેજ રેલખંડનું સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ કરાયું. 120 કિલોમીટર/કલાકની ઝડપે ટ્રેનની ઝડપ માપવામાં આવી હતી. રેલવે સુરક્ષા કમિશનર દ્વારા કરાયેલા નિરીક્ષણ દરમિયાન ટ્રેકની ગુણવત્તા, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, બ્રિજ અને અન્ય તમામ સુરક્ષા ધોરણોની તપાસ કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 19 આરોપીની ધરપકડ. 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો.

0: અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું. મથુરા વૃંદાવનથી તૈયાર કરાયેલા મુગટ, વાઘા અને આભૂષણ ભગવાનને અર્પણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 17 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. અને વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.
2: सुबह जलाओ, शाम जलाओ,
3: देव दर्शन धूप.
2: सुबह जलाओ, शाम जलाओ,
3: देव दर्शन धूप.
4: राजा की

0: ऐसी अनमोल यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगीत।
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે એક ગુજરાતી ગીત.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 7:50 પ્રસ્તુત છે ગુજરાતીમાં સમાચાર.
1: થોડી જ પળોમાં

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અનુરોધ કર્યો. વિયેતનામમાં ટાપુ પાસે હોડી પલટી જતાં 15 ભારતીયોના મૃત્યુ, 2ની સ્થિતિ ગંભીર. આગામી 4-5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને સાઉથહેમ્પટનમાં 5 T20 મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 2 દિવસની ન્યૂઝીલેન્ડની મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ આવવા રવાના થયા છે. છેલ્લા 4 દાયકા કરતાં વધુ સમયગાળામાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત હતી, જેણે દ્વિપક્ષીય સંબંધોને મોટો વેગ આપ્યો છે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના ન્યૂઝીલેન્ડના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓની ઉપસ્થિતિમાં સંરક્ષણ, પ્રવાસન, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન તેમજ ડેરી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં 5 સમજૂતીપત્રોની આપ લે કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ન્યૂઝીલેન્ડમાં વસતો ભારતીય સમુદાય બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ છે. ઓકલેન્ડમાં સ્પાર્ક અરેના ખાતે એક

0: સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ન્યૂઝીલેન્ડના સંબંધો સહિયારી યાદો, સ્થાયી મિત્રતા, સમાન મૂલ્યો અને ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા પર આધારિત છે. તેમણે કહ્યું કે ઓકલેન્ડથી વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચથી ક્વિન્સટાઉન સુધી ભારતીય સમુદાયે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 4 દાયકા પછી ભારતના કોઈ પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડની મુલાકાત લીધી છે.
1: 40 સાલ કે બાદ કોઈ ભારતીય પીએમ ન્યૂઝીલેન્ડ કી ધરતી પર આયા હૈ. યે મેરા સૌભાગ્ય હૈ. મેં ન્યૂઝીલેન્ડ કે સભી નિવાસીઓ કે લિયે, આપ સભી લોગો કે લિયે 140 કરોડ ભારતીયો કી શુભકામનાએ લેકર આયા હું. સાથીઓ, પ્રધાનમંત્રી કે રૂપ મે ભલે હી મેરા પહેલા ન્યૂઝીલેન્ડ દોરા હૈ, લેકિન 25-30 સાલ પહેલે જબ મેં કિસી સરકાર મેં ભી હિસ્સા નહીં થા, સાર્વજનિક જીવનમાં મુજે કોઈ જાણતા નહીં થા, તબ ભી મુજે યહાં ન્યૂઝીલેન્ડ આને કા અવસર મિલા થા.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેના રમતગમત સંબંધોના 100 વર્ષ થયા છે. આ પ્રસંગે તેમણે 1 સદી પહેલા ભારતીય હોકી ટીમની ન્યૂઝીલેન્ડની મુલાકાતને ટાંકી હતી.
1: इस साल इंडिया न्यूजीलैंड स्पोर्टिंग रिलेशंस को 1 साल पूरे हो रहे हैं. 100 साल पहले हमारी हॉकी टीम न्यूजीलैंड खेलने आई थी और उस टूर में मेजर ध्यानचंद के शानदार परफॉर्मेंस की हर तरफ चर्चा हो रही थी. उनकी हॉकी ने न्यूजीलैंड के लोगों का भी दिल जीत लिया था.
0: પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડ સાથે થયેલા મુક્ત વ્યાપાર કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
1: હમને ભારત ન્યૂઝીલેન્ડ સંબંધો કો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કે સ્તર પર લે જાને કા ઐતિહાસિક નિર્ણય લિયા હૈ. ઇસકે અંતર્ગત હમ હર ક્ષેત્ર મેં સ્પષ્ટ લક્ષ્યો ઓર ઠોસ પરિણામો કે સાથ આગે બઢેંગે. ઇસ વર્ષ હમને રિકોર્ડ સમય મેં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કિયા. इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे.
0: આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને બંને દેશો વચ્ચે વધી રહેલી વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ ભારત મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થવાથી કીવી નિકાસકારો માટે 1.4 અબજ લોકોના બજારના દ્વાર ખુલ્યા છે અને ન્યૂઝીલેન્ડમાં ભારતીય વ્યવસાયો માટે નવી તકો ઉભી થઈ છે. તેમણે વૈશ્વિક સ્તરે ભારતના વધી રહેલા કદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ન્યૂઝીલેન્ડના વિકાસમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અપીલ કરી છે અને વ્યક્તિત્વને ઘડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. આજે નવી દિલ્હીમાં જયપ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલયનું ઉદઘાટન કરતા શ્રી શાહે જણાવ્યું કે લોકનાયક જયપ્રકાશ નારાયણ એક મહાન સ્વતંત્ર સેનાની, વિચારક અને રાષ્ટ્રીય નેતા હતા જેમણે દેશ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશ અને તેના લોકોને સમજવા માટે વાંચન આવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં દરેક ગામમાં પુસ્તકાલયો ખોલવામાં આવ્યા છે, જેમાં આશરે 3000-4000 પુસ્તકો છે. તેમણે ઉમેર્યું હતું કે આ પુસ્તકાલયો એક કેન્દ્રીય પુસ્તકાલય સાથે જોડાયેલા છે, જેમાંથી 1.25 લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે જયપ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલયમાં 32000થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય રેલવે અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે હૈદરાબાદને મોટા હાઈસ્પીડ રેલ હબ તરીકે વિકસાવવાની યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં શહેરને પુણે, ચેન્નાઈ અને બેંગલુરુ સાથે જોડતા સૂચિત બુલેટ ટ્રેન કોરિડોરનો સમાવેશ થાય છે. હૈદરાબાદમાં એક ઉદ્યોગ જગતના કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું કે હાઈસ્પીડ રેલ નેટવર્ક મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને દક્ષિણ ભારતના પ્રમુખ આર્થિક કેન્દ્ર વચ્ચે સંપર્ક મજબૂત કરશે. મંત્રીશ્રીએ ભારતના સતત વધી રહેલા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રો પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે દેશે AI એઝ એ સર્વિસ મોડેલ અપનાવ્યું છે અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં તેલંગાણા મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 5 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને સિકંદરાબાદ તેમજ નામપલ્લી સહિત

તેલંગાણાના 42 રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું છે કે લોકશાહીમાં મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ બંધારણ અને લોકકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સર્વોપરી રહેલી છે. ગયાજી ખાતેના બીપાડ પરિસરમાં બિહાર વિધાનસભાના સભ્યો માટેના ઓરિએન્ટેશન અને તાલીમ કાર્યક્રમના ઉદઘાટન સત્રને સંબોધિત કરતાં શ્રી રાધાકૃષ્ણને જનપ્રતિનિધિઓને લોકતાંત્રિક મૂલ્યો, પારદર્શિતા અને જનતા પ્રત્યેની જવાબદારીને સર્વોચ્ચ અગ્રતા આપવા આહવાન કર્યું. વિયેતનામમાં ભારતીય પર્યટકોને લઈને જઈ રહેલી હોડી ફુકવોક ટાપુ પાસે પલટી જતા 15 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હોડીમાં 32 ભારતીય પર્યટક અને ચાલક દળના 4 સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. સ્થાનિક અહેવાલોમાં વિયેતનામના અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે 2 પર્યટકોની સ્થિતિ ગંભીર છે. તમામ 15 મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ભારતીય પર્યટકોમાંથી મોટાભાગના આંધ્રપ્રદેશ અને તેલંગાણાના હતા. હેનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે જાણકારી અને મદદ માટે હોચી મિન શહેરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને હેનોઈ સ્થિત દૂતાવાસમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. હવામાન વિભાગે આગામી 4-5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાતચીત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર નરેશે જણાવ્યું કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે આસામ માટે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે દિલ્હીમાં મોડી સાંજ સુધીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી T20 મેચની શ્રેણીની અંતિમ મેચ આજે સાઉથમ્પ્ટનમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 44 રન કર્યા છે. ઇંગ્લેન્ડે શ્રેણીમાં 3-0થી અજય લીડ મેળવી લીધી છે. ભારત એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ પહેલાં આ મેચ જીતવા માટે પ્રયત્નશીલ રહેશે. લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગ્સમાં 170 રનમાં ઓલ આઉટ થયું હતું. 115 રનની સરસાઈ સાથે ભારતે બીજી ઇનિંગમાં 3 ઓવરમાં વિના વિકેટે 4 રન કર્યા છે. આ અગાઉ ગઈકાલે ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 285 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા 83 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 58 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અનુરોધ કર્યો. વિયેતનામમાં ટાપુ પાસે હોડી પલટી જતા 15 ભારતીયોના મૃત્યુ, 2ની સ્થિતિ ગંભીર. આગામી 4-5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને સાઉધમ્પ્ટનમાં 5 T20 મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ઝરોખા. ઝરોખા અંતર્ગત અપમાન શો આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. સૌપ્રથમ આજે પ્રસારિત થનારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા. ઝરોખા તુરંત બાદ અપમાન શો કાર્યક્રમ ચિત્રલોક. બરાબર 9 વાગે મુંબઈ કેન્દ્રથી માણીશું કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત, છાયાગીત અને ઢલતી જાહેરાત અનુક્રમે 10:10:30 અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું. આ હતી અમારી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હવે પ્રસ્તુત છે અમારા આવતીકાલે એટલે કે તારીખ 12 જુલાઈ રવિવારના રોજ પ્રસ્તુત થયેલ પ્રસારિત કરનાર કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:05 અર્ચના ભક્તિ સંગીતનો કાર્યક્રમ, 6:30 લઘુચિંતનાત્મક વાર્તાશ્લેપનો કાર્યક્રમ અમૃતધારા,

6 વાગ્યાને 35 મિનિટે રામચરિત માનસ ગાન, 6 વાગ્યાને 45 મિનિટે સંગીત સરિતા, બરાબર 7 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું ભૂલે બિસરે ગીત.

7:30 અમારે મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે કાર્યક્રમ હમ હે રાહી પ્યાર કે. 8:15 ત્રિવેણી કાર્યક્રમ, 8:30 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર, બરાબર 10:02 માણશો આપ ગુજરાતી ફિલ્મી ગેરફિલ્મી ગીતો, 10:30 ધૂમ મસ્તી ધૂમ, બરાબર 11:02 દિલ સે થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ, 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નમ.

બાર વાગ્યાને 5 મિનિટે યાદો કી મહેફિલ સુરીલા સફર કાર્યક્રમ લઈને આપની સમક્ષ હાજર થઈશું અમારા મુંબઈ કેન્દ્ર પરથી બરાબર 1 વાગે. ત્રિવેણી કાર્યક્રમ બરાબર 2 વાગે. ગુજરાતી ગીતો, સુગમ ગીતો લઈને આપની સમક્ષ હાજર થઈશું 2 વાગે ને 35 મિનિટે. 3 વાગે મંચાહે ગીત, 3 વાગે ને 30 મિનિટે નાટ્ય તરંગ ડ્રામા અને 4 વાગે પિટારા અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે.

સાંજની સભામાં બરાબર 5 વાગે કાર્યક્રમ સરગમ, સુરીલી સાંજ ગુજરાતી ફિલ્મી અથવા તો ગેરફિલ્મી ગીતો લઈને આવીશું બરાબર 5 વાગે 30 મિનિટે, સુરીલા સફર હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ બરાબર 6 વાગે, 7 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા, 8 વાગે હવામહલ, 8 વાગે 15 મિનિટે ચિત્રલોક, 9 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી આપકે લીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 9 વાગે 30 મિનિટે, છાયાગીત 10 વાગે અને ઢલતી જાહેરાત 10 વાગે 30 મિનિટે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું. આ હતી અમારી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આ સાથે જ સમયાંતરે દેશ વિદેશના સમાચારો લઈને સાંભળીશું. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોકમાં સૌપ્રથમ ગીત સાંભળીશું ફિલ્મ ભાગ મિલ્ખા ભાગનું. ગાયક છે શ્રેયા ઘોષાલ અને જાવેદ બશીર, સંગીત શંકર એહસાન લોય અને શબ્દ છે પ્રસન્ન જોશીના.

હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ ધડક. ગાયક છે અજય ગુગવાલે, સંગીત અજય અતુલ અને શબ્દ છે અમિતાભ ભટ્ટાચાર્યના.

આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ રાઝીનું આ ગીત, જેના ગાયક હતા હર્ષદીપ કૌર, શંકર મહાદેવન અને વિભા. સંગીત આપ્યું હતું શંકર અહેસાન લોય અને શબ્દ હતા ગુલઝારના. હવે સાંભળીશું ફિલ્મ લવ આજકલનું આ ગીત. સ્વર છે નીરજ શ્રીધર, સુનિધિ ચૌહાણનું, અને સંગીત છે પ્રીતમ અને શબ્દ રચના છે ઇરશાદ કામિલની.

શ્રોતા મિત્રો, અંતિમ પ્રસ્તુતિ માણીશું. ફિલ્મ RRR, ગાયક છે વિશાલ મિશ્રા અને રાહુલ સિપ્પીગુંજ, સંગીત MM કિરવાણીનું અને શબ્દરચના છે રિયા મુખર્જીની.

0: झूमे गाओ हरेला ऊंचापाओ यू पटका है ये देसी घमेला कैसा रहा यका यकी नाचो नाचो नाचो।
1: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ચિત્રલોક કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 8:45 મિનિટે સાંભળીશું અમારા દિલ્હી કેન્દ્રથી સમાચાર સંધ્યા.

0: इस दो गाने के साथ ही आज का आपके लिए कार्यक्रम अब समाप्त होता है। आज का ये सफर आपने तय किया अपनी दोस्त मंदाकिनी जोशी के साथ।
1: FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानु आ अमदावाद केंद्र छे। समय थयो छे रात्रिना गहन सन्नाटामां सुरोने माणवानो। शुरू करीशुं ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં માણીશું રાત્રિના વિવિધ પ્રહરો પર આધારિત રાગો અને તેના પર રચાયેલા મધુર ગીતો। કાર્યક્રમ છે ફિલ્મ સંગીત। શ્રોતા મિત્રો, દિગ્દર્શક વી શાંતારામ એક અદ્ભુત કલાત્મક ફિલ્મ લાવ્યા હતા, જેનું નામ લેતા જ મનમાં ઘૂંઘરૂનો ઝણકાર ગુંજી ઉઠે। આપણે વાત કરી રહ્યા છીએ જનક જનક પાયલબાજી ફિલ્મની। શાસ્ત્રીય સંગીતના મહારથી ઉસ્તાદ આમિર ખાન સાહેબના સ્વરમાં ફિલ્મમાં સંગીત દેસાઈએ આપ્યું છે। આ ગીત રાગ અડાણા પર આધારિત છે। આ રાગ રાત્રિના ત્રીજા પ્રહરે ગાવામાં આવે છે। ઉત્તરાંગ પ્રધાન રાગ છે અને ચંચળ પ્રકૃતિનો રાગ છે। માણીશું આ ફિલ્મની રચના।

હવે પછીનું ગીત રાગ કલાવતી પર. તેના પર કહેવાય છે કે કલાવતી રેમ વર્જિતા કોમલ લેત નિષાદ મધ્ય રાત્રિએ ગાઈએ પસા કાહે સંવાદ. રાત્રિના બીજા પ્રહરનો રાગ છે. ફિલ્મ દિલ દિયા દર્દ લિયાનું આ ગીત સ્વરબદ્ધ કર્યું છે મોહમ્મદ રફી અને સંગીત આપ્યું છે નૌશાદે.

હોળીના મધુર રંગોમાં રંગાયેલું ગીત હોરી ખેલત નંદલાલ. આ રચના રાગ કાફી પર આધારિત છે. કોમળ ગની લગાય કર ગાવત આધી રાત, પસા સંવાદી વાદી પસાવાદી સંવાદી કાફી રાગ સુહાત. કાફી વિશે આમ પણ કહેવાય છે, આ ગીત હોળીનો ઉત્સવ અને કૃષ્ણ ભક્તિના ભાવને સુંદર રીતે વ્યક્ત કરી છે. ફિલ્મ છે ગોદાન, જેને મોહમ્મદ રફીના સ્વરમાં સજાવવામાં આવ્યું છે અને પંડિત રવિશંકરે સંગીતબદ્ધ કર્યું છે.

આપણા ભારતીય શાસ્ત્રીય સંગીતના અત્યંત મધુર રાગ કામોદ હવે માણીશું. રાગ કામોદ એ કલ્યાણ થાટનો રાગ છે. આમાં બંને મધ્યમનો પ્રયોગ થાય છે. ગાવાનો સમય રાત્રિનો પ્રથમ પ્રહર. સ્વભાવ એનો ચંચળ અને મધુર છે. માણીશું આ રાગનું એક ગીત જે ફિલ્મ નૂરજહાનું છે. સ્વર આપ્યો છે સુમન કલ્યાણપુર, સંગીત રોશનનું અને શબ્દ છે શકીલ બદાયુનીના.

મિત્રો, કહેવાય છે ને કે જૂનાગઢના ભક્ત સંત શ્રી નરસિંહ મહેતાની પ્રભુ ભક્તિનું પારખું કરવા માટે મંદિરના ઠાકોરજીને હાર પહેરાવી મંદિરને તાળા માર્યા. એ સાથે નરસિંહ મહેતાને આહવાન આપ્યું કે ઠાકોરજીના ગળાનો હાર તેમના ગળામાં લાવી દે તો તે સાચા પ્રભુ ભક્ત કહેવાય. પછી તો કેદારમાં નરસિંહ મહેતાએ એવું ગાયું કે ખરેખર ઠાકોરજીના ગળાનો હાર મહેતાજીના ગળામાં આવીને પડ્યો. તેમની કેવી લગન અને એકાગ્રતાથી આ કેદાર રાગ ગાયો હશે. નરસિંહ ભગત ફિલ્મનું દર્શન દો ઘનશ્યામ, હેમંતકુમાર અને સુધા મલ્હોત્રાના કંઠેથી ગવાયેલું આ ગીત. સંગીત આપ્યું છે રવિ અને શબ્દ છે જીએસ નેપાલીના.

હવે પછીનું અંતિમ પ્રસ્તુતિ. હમદર્દ ફિલ્મનું લતા મંગેશકર અને મન્ના ડેના કંઠે ગવાયેલું આ ગીત રાગ ગોડ્સ મલ્હાર પર આધારિત છે. આ ગીતમાં તાનનો પ્રયોગ સવિશેષ થયો છે. શબ્દ છે પ્રેમ ધવનના અને સંગીત આપ્યું છે અનિલ વિશ્વાસે. આ રાગ મોસમી રાગ હોવાથી વર્ષા ઋતુમાં ગમે તે સમયે ગાઈ શકાય છે, તેમજ તે સિવાય રાત્રિના બીજા કે ત્રીજા પ્રહરમાં ગાવા કે વગાડવામાં આવે છે.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થયો છે એટલે કે બરાબર 10 વાગે અમારા મુંબઈ કેન્દ્ર સાથે જોડાઈને માણીશું કાર્યક્રમ છાયા ગીત થોડી ક્ષણોમાં.
1: देश की सुरीली धड़कन विविध भारती से आप सुनेंगे छाया गीत बस कुछ ही लम्हों बाद.
2: कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.